આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે, એફએમ બેન્ડ 102.2 MHz પર. અત્યારે સવારના 6 થવા જાય છે. દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર રિલે કરીશું.

આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. ફ્રીક્વન્સી મોડ્યુલેશન 2.1.2 મેગાહર્ટ્ઝ પર ભવ સાગરના મોતી પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ. મહેન્દ્ર કપૂરને સાંભળીએ.

મહેન્દ્ર કપૂરને આપે સાંભળ્યા. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે. ભવ સાગર નમોતી કાર્યક્રમ અંતર્ગત ભક્તિ સંગીત આપ સાંભળી રહ્યા છો.

આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભવસાગરના મોતી. પ્રાણલાલ વ્યાસને સાંભળ્યા, વધારે સાંભળીએ સોલી કાપડિયાને.

ભવસાગરના મોતી આ હતો ભક્તિ સંગીતનો કાર્યક્રમ. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. 6:35 થવા જાય છે. થોડી જ વારમાં આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત તુલસીદાસ કૃત શ્રી રામચરિત માનસ ગાન અમે રિલે કરીશું.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રીરામ ચરિત માનસ ગાન. આજના ભાગના ગાયક કલાકાર હતા શ્રીકાંત પણગાંવકર.
1: આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. આજનો સુવિચાર, જો સારું કાર્ય કરવાની રીત સાચી હોય તો તેનાથી કાર્યનું સારાપણું વધે છે અને વધુ દીપે છે. ઘણું સરસ કહેવડાવવા માટે ઘણું સરસ કામ કરી બતાવવું પડે છે અને ઉત્તમને ચાહવું એ લગભગ જાતને ઉત્તમ બનાવવા બરાબર છે.

આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. આ કેન્દ્ર ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આવેલ છે. હવે પ્રસ્તુત છે અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અત્યારે રૂપરેખા બાદ તુરત જ 6:55 દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર, 7 હિન્દીમાં અને 7:05 અંગ્રેજીમાં સમાચાર રિલે થશે. 7:10 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર અમે રિલે કરીશું અને 7:20 ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમમાં સમાશો લલિતા ઘોડાદરા, ધનરાજ ગઢવી, વત્સલા પાટીલ અને મુક્તા દવેને. 7:45 અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર અને 8 દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત હિન્દીમાં, તેમજ 8:15 અંગ્રેજી સમાચાર અમે રિલે કરીશું. 8:30 હિન્દી ફિલ્મ સંગીતના ચિત્રલોક કાર્યક્રમમાં ફિલ્મ ખુદગર્ઝ, સાવન કો આને દો, ખૂન ભરી માંગ અને યસ બોસ ફિલ્મના ગીત પ્રસારિત થશે. 9 મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું અને 10 આપ સાંભળશો એક જ ફિલ્મ દિલવાલે ને ગીત, જેમાં કુમાર સાનુ, અલકા યાજ્ઞિક, અજય દેવગણ અને સાચુને આપ સાંભળશો 10:30 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમોના સહપ્રસારણમાં. 10:30 હિન્દી ફિલ્મ ગીત, 10:45 ગુજરાતી સુગમ સંગીત, 11 મુખ્ય સમાચાર, 11:02 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 12 ફરી મુખ્ય સમાચાર અને 12:02 સુરસંગાત ગુજરાતી લોકસંગીતનો કાર્યક્રમ, 12:30 સહિયર કાર્યક્રમ અમે આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી રિલે કરીશું. 1:00 વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત સુરીલી સફર અને 1:20 અમદાવાદથી પ્રસારિત ગુજરાતી સમાચાર રિલે થશે. ફરીથી 1:30 વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત સુરીલા સફર અને 2 ત્રિવેણી કાર્યક્રમ, તેમજ 2:15 વિવિધ ભારતીના કાર્યક્રમમાં હિન્દી સમાચારનું સહપ્રસારણ થશે. 2:30 અમદાવાદથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર અમે રિલે કરીશું અને 2:35 હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમ સદાબહાર નગમી, 3 સખી સહેલી કાર્યક્રમ, 4 પિટારા હેલો ફરમાઈશ અને 5 છાયા ગીત આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત રિલે થશે. સાંજે 5:30 પ્રાયોજિત કાર્યક્રમ NCERT દ્વારા પ્રાયોજિત ઉમંગ કાર્યક્રમ પ્રસારિત કરીશું અને 6 કિસાનવાણી કાર્યક્રમ, 6:30 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, જેમાં ફિલ્મ પ્યાર ઝૂકતા નહીં અલગ અલગ મિસ્ટર ઇન્ડિયા નગીના અને સિંદૂર, તેમજ લવ 86 ફિલ્મના ગીત પ્રસારિત થશે. સાત દસ મિનિટે આકાશવાણીના દિલ્હીથી પ્રસારિત કાર્યક્રમનું સહપ્રસારણ કરીશું. 7:50 અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર, 8 સુરમાધુરી કાર્યક્રમ, 8:30 ગુજરાતી લોકસંગીત, 8:45 અમદાવાદથી પ્રસારિત સમાચાર સંધ્યા અને 9:15 હિન્દી ફિલ્મ સંગીત, તેમજ 10 છાયા ગીત અને 10:30 ઢલતી જાહેરાત કાર્યક્રમ અમે મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત રિલે કરીશું. 11 આપ સાંભળશો 3 હિન્દીમાં સમાચાર અને 11:05 અંગ્રેજીમાં સમાચાર રિલે થશે. સભાનું સમાપન 11:10. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર

0: has been opened to tourists. The Forest Department has appealed to visitors to cooperate in the conservation of the valley's rich biodiversity and rare plant species. According to the department, Valley of Flower is currently home to more than 300 species of flowers and several rare varieties of flora. Forest Range Officer Chetna Kandpal said that the valley will remain open to visitors until the 31st of October. In hockey, India registered a commanding 4-1 victory over Korea in their third Pool A match of the Men's Under-18 Asia Cup in Kakamigahara, Japan, yesterday. Captain Ketan Kushwaha led from the front with a brace, scoring in the 3rd and 36th minutes. Varinder Singh added another goal in the 5th minute, while Shahrukh Ali sealed the win with a powerful strike in the 54th minute. And that is the end of this news bulletin.
1: વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા. આજથી અમદાવાદની સાબરમતી નદીમાં 5 જૂન સુધી મહાસફાઈ અભિયાન અને રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં 15 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. સમાચાર વિગતવાર. આજથી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં મ્યુલ એકાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવશે. રાજ્યના નાગરિકોને સાયબર સુરક્ષિત રાખવા અને સાયબર ગુનેગારોની કમર તોડી નાખવાના ઉદ્દેશ્ય સાથે ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા. તમામ શહેરના પોલીસ કમિશનર તેમજ તમામ જિલ્લાના પોલીસ વડાઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા હતા. તેમજ નાગરિકોની પરસેવાની કમાણી સેરવી લેતા સાયબર ઠગો સામે આક્રમક રીતે અભિયાન ચલાવવાની વ્યૂહરચના ઘડાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025માં સફળતા મેળવનાર રાજ્યના 35 યુવા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો અને તેમના પરિવારજનોને શુભકામનાઓ પાઠવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે યુપીએસસીની આખી યાદીમાં કોઈ એકાદ ગુજરાતીનું નામ ભાગ્યે જોવા મળતું હતું, પરંતુ આજે 35 ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરી છે. તેમના કાર્યકાળમાં જ પીપાને વિશેષ મહત્વ આપી અનેક જરૂરી ફેરફાર કરવામાં આવ્યા હતા. તેમણે 15-20 વર્ષ પહેલા જે વિઝન રાખ્યું હતું તેના પરિણામે આજે કોઈપણ રાજ્ય સરકાર દ્વારા ચાલતી સંસ્થાઓમાં સૌથી વધુ એટલે કે 35 ઉમેદવારો એક જ વર્ષમાં પાસ થયા છે. રાજ્યમાં 1 જૂનથી વસ્તી ગણતરી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે. અમદાવાદ જિલ્લામાં પણ વસ્તી ગણતરી 2027ની પ્રક્રિયાનો પ્રારંભ થતાં અમદાવાદના ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર વિદેહ ખરેએ જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી અંગેની તૈયારીઓ અને આયોજન અંગે વિગતો રજૂ કરી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વસ્તી ગણતરીની કામગીરીને સુચારુ, સચોટ અને પારદર્શી રીતે પૂર્ણ કરવા માટે તમામ આગોતરી તૈયારીઓ, મેપિંગ અને સઘન તાલીમ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું વિદેહ ખરેએ જણાવ્યું હતું.
2: ફિલ્ડ એન્યુમરેશનની પ્રક્રિયા શરૂ થાય છે. એના અંતર્ગત અમદાવાદ જિલ્લામાં 455 ગામોમાં અને 6 નગરપાલિકા જેની અંદર એન્યુમરેટર્સની સૂચન થયા છે, એની અંદર સુપરવાઇઝર્સની પણ નિમણૂક થઈ છે. આ જે પ્રક્રિયા શરૂ થશે એમાં 32 પેરામીટરની અંદર દરેક ઘરે જઈને અમારા ફિલ્ડ એન્યુમરેટર્સ આ વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ કરશે.
1: રાજ્યમાં જીએસટીની આવકમાં મે માસ દરમિયાન ધરખમ વધારો નોંધાયો છે. આ આવકમાં 16% વધારા સાથે કુલ 7,262 કરોડ રૂપિયાની માતબર આવક થઈ છે. આ આવક સરેરાશ રાષ્ટ્રીય દરના 3.2% ગ્રોથ કરતાં વધુ છે. વેટમાં 2,717 કરોડ, વિદ્યુત શુલ્કમાં 998 કરોડ અને વ્યવસાય વેરામાં 22 કરોડની આવક થઈ છે. આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની આગાહીની અસર વિવિધ જિલ્લાઓમાં ગઈકાલે જોવા મળી હતી. અમદાવાદમાં ગત રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ઘણા સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો, જેને કારણે વીજળી ડૂલ થતાં અંધારપાટ છવાયો હતો. મહીસાગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કડાણા તાલુકાના માલવણ ધરોડા રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં બાઇક સવાર 2 યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. લુણાવાડા જિલ્લા સેવા સદન કચેરીનો એક માર્ગ વૃક્ષ પડવાને કારણે બંધ કરાયો હતો. છોટાઉદેપુર અને જેતપુર તાલુકામાં વાતાવરણમાં પલટો નોંધાયો. ભારે પવનને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, ચોટીલા, લીમડી સહિતના વિસ્તારોમાં ભારે પવનની ગાજવીજ સાથે વરસાદ નોંધાયો. વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારે પવન સાથે વરસાદ તૂટી પડતા વાતાવરણ ઠંડુ બન્યું હતું. જોકે જિલ્લાની આંબાવાડીઓમાં હજુ પણ કેરીનો થોડો પાક બાકી હોય ખેડૂતોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદી

0: માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 5 દિવસ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ હોવાની સંભાવના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવી હતી. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગામી 2 થી 3 દિવસમાં કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. દેશભરમાં JEE એડવાન્સ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ત્યારે આ પરીક્ષામાં ટોચ પર રહેલા વિદ્યાર્થીઓએ પોતાના સફળતાના મંત્ર જણાવતા કહ્યું કે તનતોડ મહેનત જ સફળતાની ચાવી છે. વાંચનમાં સુસંગતા, મોક ટેસ્ટ, શિસ્તને કારણે તેમને આ સફળતા મળી છે. સુરતની ટોપર્સ ઉન્નતિ જૈને ભારતભરમાં 525મો રેન્ક મેળવ્યો હતો. તેણે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે પરિણામથી તે ખુશ છે.
1: જબ સ્ટાર્ટ કિયા થા લાઈક 11th મેં મેને મેઇનલી પ્રિપરેશન સ્ટાર્ટ કી તબ તો પતા હી નહીં થા પૂરી તરહ સે સારી ચીજે ધીરે ધીરે આલન કે થ્રુ પતા ચલી ઓર ફિર હમને જો પઢાયા ઉસકો વાપસ અચ્છે સે દેખના પઢના ઓર ઉસપે વર્ક કરના વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મોક ટેસ્ટ બહોત ઇમ્પોર્ટન્ટ હોતા ક્યોંકિ આપકો ફિર ઉસસે પતા ચલતા કે કિસ તરહ કા એક્ઝેક્ટ આપ ફીલિંગ આપ એક્ઝામ મેં એક્સપીરિયન્સ કરોગે વો આપકે માઇન્ડ કો સ્ટ્રોંગ કરને મેં બહોત હેલ્પ કરતા હૈ ઓર અપને આપકો એસેસમેન્ટ ભી મિલતા હૈ કે મેં કહાં ગલત જા રહી હું ક્યા ગલત કર રહી હું.
0: જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ડાંગ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ચેકડેમો, ઘોઘલી ઘાટમાર્ગના વિયરો તેમજ પાણી પુરવઠા વિભાગના ચાલી રહેલા કામો, બાંધકામો અંગે સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ સૌપ્રથમ વઘઈ તાલુકાના ખાતર ગામે ખાતર 3 ચેકડેમની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પંચમહાલ જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે આગામી 5 જૂનથી 21 જૂન વિશ્વ યોગ દિવસ સુધી વિવિધ લોકકલ્યાણ કાર્યક્રમો યોજાશે. જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં યોજાયેલ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં આ આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી, જે અંતર્ગત સ્વચ્છતા અભિયાન, પ્રગતિપથ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, સરકારની સિદ્ધિઓની પ્રદર્શની, જનકલ્યાણ શિબિર સહિતના ઉજવણીના કાર્યક્રમો યોજાશે. રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં વાર્ષિક આયોજન જાહેર થયું છે. રાજ્યની કોલેજો 15મી જૂનથી શરૂ થશે, જ્યારે પ્રથમ વર્ષના નવા સત્રોનો 1 જુલાઈથી આરંભ થશે. મેડિકલ, ઇજનેરી, ફાર્મસી અને પ્રોફેશનલ કોર્સ સિવાયના અન્ય અભ્યાસક્રમોના શૈક્ષણિક કાર્યનો આરંભ આ કેલેન્ડર મુજબ થશે. 2 ડિસેમ્બર સુધી ચાલનાર આ સત્રમાં 8 ઓક્ટોબરથી 2 ડિસેમ્બર સુધી પરીક્ષા આટોપી લેવાની રહેશે, જ્યારે 5 થી 25 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. દ્વારકાધીશ મંદિરમાં પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિત્તે યાત્રિકોની ભારે ભીડને ધ્યાને રાખીને આજથી 15 જૂન સુધી મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિર સમિતિના વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું હતું કે હવેથી સવારે 5:30 વાગે મંગળા આરતી થશે.
2: મોટી સંખ્યામાં ભક્તોની સંખ્યા જે દર્શનાર્થે પધારે છે એમની વ્યવસ્થાને ધ્યાને રાખી દ્વારકાધીશ મંદિરના પૂજ્ય પૂજારીશ્રીઓએ નક્કી કરેલ છે કે આવતીકાલ તારીખ 2 જૂન 2026 થી પવિત્ર પુરુષોત્તમ માસના અંત સુધી એટલે કે 15 જૂન 2026 સુધીના દિવસો દરમિયાન સવારે મંગળા 5:30 થશે અને સવારે મંગળા દર્શન 5:30 થી 8 દરમિયાન ખુલ્લા રહેશે. એ પ્રમાણે તમામે દર્શનનો લાભ લેવા માટે વિનંતી છે.
0: રાજ્યમાં 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી માછીમારીની સીઝન બંધ કરી દેવામાં આવે છે, ત્યારે માછીમારીની સીઝન પૂર્ણ થતાં માછીમારો આ સમયગાળા દરમિયાન તેમની બોટોનું સમારકામ કરશે. સીઝન પૂરી થતાં જ માછીમારોએ પોતાની બોટોને બંદર પર લાંગરવાની શરૂઆત કરી દીધી છે. આડી માસની બંધ સીઝનમાં માછીમારો પોતાની બોટમાં વિવિધ સમારકામની કામગીરી કરે છે, તેમજ આવતા વર્ષ માટે બોટ માલિકો ખલાસી અને ટંડેલ માટેની પસંદગી કરી તેઓ સાથે આખા વર્ષનો કરાર કરે છે. નવસારી જિલ્લામાં હાઇવે, હોટલ અને GIDC વિસ્તારોમાં જિલ્લા ટાસ્કફોર્સની ટીમે દરોડા પાડી 14 બાળ કામદારોને મુક્ત કરાવ્યા હતા. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન અને અધ્યક્ષતા હેઠળ જિલ્લા ટાસ્કફોર્સની ટીમે વિવિધ વિસ્તારોમાં આકસ્મિક રેડ અને રેસ્ક્યુની સઘન કામગીરી હાથ ધરી 14 બાળ કામદારોને મુક્ત કરાવી 7 એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને મહેસાણાની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITIમાં કુલ 5256 બેઠક માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે. 2 વર્ષના અભ્યાસક્રમ માટે આગામી 23 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. વિસનગર નોડલ હેઠળ 6 અને મહેસાણા નોડલ હેઠળ 4 ITIમાં આ બેઠકો હાલ ઉપલબ્ધ છે.

0: સંક્ષિપ્તમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આજથી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજ્યભરમાં મ્યુલ એકાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક થશે. મે માસ દરમિયાન 16% વધારા સાથે 7,265 કરોડ રૂપિયાની રાજ્યમાં જીએસટીની આવક થઈ. 5 દિવસની વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા. આજથી અમદાવાદની સાબરમતી નદીમાં 5 જૂન સુધી મહાસફાઈ અભિયાન અને રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં 15 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમમાં સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. આ વિજ્ઞાપન બાદ સાંભળીશું ભક્તિ રચના.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

ધનરાજ ગઢવી અને સાથીઓને આપે સાંભળ્યા. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના. અત્યારે સવારના 7:45 થઈ છે. સાંભળીએ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચારનું સહપ્રસારણ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખા અંગે આજે બેઠક કરશે. સુપ્રીમ કોર્ટના 5 નવનિયુક્ત ન્યાયાધીશો આજે શપથ લેશે. ઉત્તરપ્રદેશ સરકારે બેતવા નદી પર નિર્માણાધીન પુલના ધસી પડવાને તપાસ માટે 2 ઉચ્ચસ્તરીય તપાસ સમિતિઓની રચના કરી. ઇઝરાયેલ અને હિજબુલ્લા યુદ્ધવિરામ માટે સંમત, અમેરિકાએ મધ્યસ્થી કરી. ઉત્તરાખંડનું વેલી ઓફ ફ્લાવર્સ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું. અને ભારત અંડર 18 એશિયા કપમાં આજે અંતિમ પુલ મેચમાં ચાઇનીઝ તાઇપે સામે ટકરાશે. સમાચાર વિગતવાર. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. તેમણે કહ્યું કે અમેરિકન ટીમ દ્વિપક્ષીય વેપાર કરાર BTAના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવા માટે વાટાઘાટો કરવા માટે નવી દિલ્હીમાં છે. આ વાટાઘાટો આજથી 4 જૂન દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. ભારતના વાણિજ્યિક વિભાગના અધિક સચિવ દર્પણ જૈન છે, જ્યારે અમેરિકન ટીમનું નેતૃત્વ બ્રેન્ડન લિંચ કરી રહ્યા છે. 3 ફેબ્રુઆરીના રોજ બંને પક્ષોએ BTAના પ્રથમ તબક્કા માટે માળખાની જાહેરાત કરી છે. ભારત અને અમેરિકાએ 7 ફેબ્રુઆરીના રોજ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને BTAના પ્રથમ તબક્કાના માળખાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું, જેને વચગાળાનો વેપાર કરાર પણ કહેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના 5 નવનિયુક્ત ન્યાયાધીશો આજે શપથ લેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત ન્યાયાધીશોને શપથ લેવડાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી સુપ્રીમ કોર્ટમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી છે. સાંભળીએ એક અહેવાલ.
1: વિધિ મંત્રાલય દ્વારા જારી અધિસૂચના કે અનુસાર પંજાબ ઓર હરિયાણા ઉચ્ચ ન્યાયાલય કે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ શીલ નાગુ, બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ શ્રી ચંદ્રશેખર, મધ્યપ્રદેશ ઉચ્ચ ન્યાયાલય કે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ સંજીવ સચદેવા, જમ્મુ કાશ્મીર ઓર લદ્દાખ ઉચ્ચ ન્યાયાલય કે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ અરુણ પલ્લી કો પદોન્નત કિયા ગયા હૈ. વરિષ્ઠ અધિવક્તા વેંકિતા સુબ્રમણી મોહના કો ભી સર્વોચ્ચ ન્યાયાલય મેં ન્યાયાધીશ નિયુક્ત કિયા ગયા હૈ. કેન્દ્ર સરકાર ને પિછલે મહિને એક અધ્યાદેશ જારી કર કાનૂન મેં સંશોધન કિયા થા. ઇસકે અંતર્ગત મુખ્ય ન્યાયાધીશ કે અલાવા સર્વોચ્ચ ન્યાયાલય મેં ન્યાયાધીશો કી સ્વીકૃત સંખ્યા 33 સે બઢકર 37 કર દી ગઈ થી. અંકિત કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે પ્રાચી વાજપેયી.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય મુદ્દાઓ પર વિગતવાર વાતચીત કરી હતી. આ ચર્ચામાં વેપાર, સંરક્ષણ, સરહદ વ્યવસ્થાપન, સંસ્કૃતિ સહિત અન્ય ક્ષેત્રોનો સમાવેશ થયો હતો. ગઈકાલે વાતચીત બાદ મીડિયાને માહિતી આપતા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે બંને પક્ષોએ તેમના સુરક્ષા હિતોને પ્રતિકૂળ પ્રવૃત્તિઓ માટે પ્રદેશના દુરુપયોગને રોકવા મહત્વ પર ભાર મૂક્યો હતો.
2: Both sides underscored the
3: दोनों पक्षों ने अपने सुरक्षा हितों के प्रतिकूल गतिविधियों के लिए क्षेत्र के दुरुपयोग को रोकने के महत्व पर बल दिया. कुल मिलाकर राष्ट्रपति की इस यात्रा ने दोनों पक्षों के दीर्घकालिक साझेदारी को और गहरा करने तथा क्षेत्र में पारस्परिक लाभ, विकास और समृद्धि के लिए मिलकर काम करने की साझा प्रतिबद्धता की एक बार फिर पुष्टि की है.
2: ग्रोथ एंड प्रोस्पेरिटी इन द रीजन.
0: ઉત્તર પ્રદેશ સરકારે હમીરપુર જિલ્લામાં બેતવા નદી પર નિર્માણાધીન પુલના ધસી પડવાની તપાસ માટે 2 અલગ અલગ ઉચ્ચસ્તરીય તપાસ સમિતિઓની રચના કરી છે. જિલ્લા વહીવટીતંત્ર અને ઉત્તર પ્રદેશ બ્રિજ કોર્પોરેશન હેઠળની સમિતિઓએ 6 લોકોના મોતની ઘટનાની વ્યાપક તપાસ શરૂ કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે હમીરપુર અભિષેક ગોયલે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રચાયેલી 3 સભ્યોની તપાસ સમિતિ, જેનું નેતૃત્વ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કરે છે, તે ઘટના સાથે સંબંધિત તમામ વહીવટીય, તકનીકી અને પ્રક્રિયાગત પાસાઓની વિગતવાર તપાસ કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ પંજાબના રામનગર ખાતે સ્થિત જ્ઞાનસાગર એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની 14 સત્તાવાર મિલકતો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ કામચલાઉ રીતે જપ્ત કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gv.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.

0: જમ્મુ અને કાશ્મીરમાં રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓને શોધવા માટે સુરક્ષા દળો દ્વારા શેરુવાલી નામની વિશાળ સંયુક્ત શોધ કામગીરીના ગઈકાલે 10મા દિવસે પણ ચાલુ રહી. સંવેદનશીલ સરહદી પટ્ટામાં દેખરેખ અને આતંકવાદ વિરોધી પગલાં ચાલુ રાખીને સેના દ્વારા અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલનમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચાલુ કામગીરી વચ્ચે એક વરિષ્ઠ સેના કમાન્ડરે ગઈકાલે નિયંત્રણ રેખા એલઓસીના વિસ્તારોની મુલાકાત લીધી હતી, જેથી પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી શકાય. કોર્પ્સ કમાન્ડરે આગળના આર્મી રાષ્ટ્રોની સરહદનું રક્ષણ કરવા માટે ભારતીય સેનાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરતા તેમણે એલઓસી પર અસરકારક પ્રભુત્વ સુનિશ્ચિત કરવા માટે સતત તકેદારી અને ઓપરેશનલ શ્રેષ્ઠતાની જરૂરિયાત પર ભાર મૂક્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે વાતચીત કર્યા પછી અને મધ્યસ્થી દ્વારા લેબનોન આતંકવાદી જૂથ સાથે વાતચીત કર્યા પછી ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ યુદ્ધ બંધ કરવા સંમત થયા છે. ટ્રમ્પે નેતન્યાહુ સાથેની વાતચીત પછી સોશિયલ મીડિયા પોસ્ટમાં આની જાહેરાત કરી હતી. નેતન્યાહુ સાથેની વાતચીત પછી ટ્રમ્પે કહ્યું કે બેરૂતમાં કોઈ સૈન્ય જશે નહીં અને જે પણ સૈનિકો તેમના માર્ગે છે તેમને પહેલાથી જ પાછા મોકલી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે હિઝબુલ્લાહ સંમત થયા છે કે તમામ ગોળીબાર બંધ થશે, કે ઇઝરાયેલ તેમના પર હુમલો કરશે નહીં અને તેઓ ઇઝરાયેલ પર હુમલો કરશે નહીં. ઇરાને કહ્યું છે કે લેબનોનમાં હિઝબુલ્લાહ સામે ઇઝરાયેલી હુમલાઓ તહેરાનના અમેરિકા સાથેના યુદ્ધ વિરામને જોખમમાં મૂકી શકે છે. વિદેશ પ્રધાન અબ્બાસ અરાચીએ જણાવ્યું હતું કે અમેરિકા સાથેનો કરાર સ્પષ્ટપણે લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધ વિરામનો હતો અને એક મોરચે તેનું ઉલ્લંઘન એ તમામ મોરચે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન છે. અગાઉ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ઇરાન સમર્થિત હિઝબુલ્લાહ દ્વારા રોકેટ અને ડ્રોન હુમલાના જવાબમાં બેરૂતના દહીદમાં આતંકવાદી ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યા હતા. ત્યારબાદની સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇરાન સાથે વાતચીત ઝડપી ગતિથી ચાલ્યું છે અને કહ્યું હતું કે તેમણે નેતન્યાહુ અને હિઝબુલ્લાના પ્રતિનિધિઓ સાથે પણ વાત કરી છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે 2026 એશિયન ગેમ્સ પહેલા ટાર્ગેટ ઓલિમ્પિક્સ પોડિયમ સ્કીમ TOPS ડેવલપમેન્ટ ગ્રુપમાં 22 રોવર્સનો સમાવેશ કર્યો છે. કુલ 22 રોવર્સ હવે 6 બોટમાં ટોપ્સ ડેવલપમેન્ટ ગ્રુપનો ભાગ છે. આ રોવર્સ અનેક બોટ કેટેગરીમાં ભારતીય રોવર્સની સ્થિતિને મજબૂત બનાવવાનો આ બીજો પ્રયાસ છે. આ રોવર્સ હવે એશિયન ગેમ્સ અને વર્લ્ડ કપ સર્કિટ સહિત રોઈંગ ધરાવતી મુખ્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયારીઓ કરશે. ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લામાં સ્થિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ વેલી ઓફ ફ્લાવર્સ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વન વિભાગે મુલાકાતીઓને ખીણની સમૃદ્ધ જૈવ વિવિધતા અને દુર્લભ વનસ્પતિ પ્રજાતિઓના સંરક્ષણમાં સહયોગ કરવા અપીલ કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર વેલી ઓફ ફ્લાવર્સ હાલમાં 300થી વધુ પ્રજાતિઓના ફૂલો અને દુર્લભ વનસ્પતિઓનું ઘર છે. ફોરેસ્ટ રેન્જ ઓફિસર ચેતના કંઠપાલે જણાવ્યું હતું કે ખીણ 31 ઓક્ટોબર સુધી મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે.
1: फर्स्ट जून से 31 ऑफ अक्टूबर तक ओपन रहती है. पहले बार इसकी डिस्कवरी फ्रैंक स्माइथ ने की थी 1931 में, जब वो कॉमेट के एक एक्सपीडिशन से लौट रहे थे. उसके बाद वो वैली दोबारा आई 1937 में, और 1938 में उन्होंने एक बुक पब्लिश की जिसका नाम था वैली ऑफ फ्लावर्स. 2005 में यूनेस्को द्वारा वैली ऑफ फ्लावर्स को वर्ल्ड हेरिटेज साइट डिक्लेयर किया गया.
0: હોકીમાં ભારતે ગઈકાલે જાપાનના કાકામીગહારામાં મેન્સ અંડર 18 એશિયા કપના ત્રીજા પુલ એ મેચમાં કોરિયા પર 4-1 શાનદાર વિજય મેળવ્યો. કેપ્ટન કેતન કુશવાહાએ 3રી અને 36મી મિનિટમાં 2 ગોલ કરીને ટીમનું નેતૃત્વ કર્યું. 5મી મિનિટમાં વરિન્દરસિંહે બીજો ગોલ કર્યો, જ્યારે શાહરૂખ અલીએ 54મી મિનિટમાં શક્તિશાળી સ્ટ્રાઇક કરીને કોરિયાનો એકમાત્ર ગોલ 21મી મિનિટમાં કેપ્ટન યુન જોંગે કર્યો. ભારતે મજબૂત શરૂઆત કરી. શરૂઆતની 5 મિનિટમાં જ 2 ગોલની લીડ મેળવી. પેનલ્ટી કોર્નર પછી કુશવાહાએ રીબાઉન્ડથી ગોલ કરીને શરૂઆત કરી હતી. આ જીત સાથે ભારતે પુલ એમાં કોરિયા અને જાપાન સાથે 6 પોઈન્ટની બરાબરી કરી લીધી છે. દરેક પુલમાંથી ટોચની 2 ટીમો સેમીફાઇનલમાં પહોંચશે. ભારત આજે અંતિમ પુલ મેચમાં ચાઇનીઝ તાઇપે સામે ટકરાશે. આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી મિત્તલ પટેલ.
2: આજે મોટાભાગના અખબારોએ અલગ અલગ સમાચારોની હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર લખે છે, ઇરાને અમેરિકા સાથેની વાર્તા અટકાવી, હોર્મુઝ ફરી બંધ. દિવ્ય ભાસ્કર લખે છે, જી એડવાન્સ 9 વર્ષમાં સૌથી વધારે 32% વિદ્યાર્થી સફળ, આઈઆઈટીની દરેક સીટ માટે 3 ઉમેદવાર. અને સ્થાનિક સમાચારોમાં રાજ્યના વાતાવરણમાં પલટાના અને ઉર્જા વિભાગના અધિકારીના ઘરે દરોડાના સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખા અંગે આજે બેઠક કરશે. સુપ્રીમ કોર્ટના 5 નવનિયુક્ત ન્યાયાધીશો આજે શપથ લેશે. ઉત્તરપ્રદેશ સરકારે બેતવા નદી પર નિર્માણાધીન પુલના ધસી પડવાની તપાસ માટે 2

0: ઉચ્ચસ્તરીય તપાસ સમિતિઓની રચના કરી. ઇઝરાયેલ અને હિઝબુલ્લા યુદ્ધ વિરામ માટે સંમત. અમેરિકાએ મધ્યસ્થી કરી. ઉત્તરાખંડનું વેલી ઓફ ફ્લાવર્સ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું. અને ભારત અંડર 18 એશિયા કપમાં આજે અંતિમ પુલ મેચમાં ચાઇનીઝ તાઇપે સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. એફએમ બેન્ડ 102.9 MHz પર 7:55 થઈ છે. સાંભળીએ ભક્તિ સંગીત, હિન્દી ફિલ્મ સંગીત, મુકેશના સ્વરમાં. ફિલ્મનું નામ છે અનોખી રાત.

0: અનોખી રાત ફિલ્મમાં ગીત હતું મુકેશ અને સાથીઓના અવાજમાં. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ છે એફએમ બિંડિક સુબી પૂર્ણાંક દશાંશ મેગાહર્ટ્ઝ પર. અત્યારે સવારના 8 થયા છે. દિલ્હીથી પ્રસારિત પ્રથમ હિન્દીમાં સમાચાર પ્રભાત અને ત્યારબાદ 8:15 વાગે અંગ્રેજીમાં મોર્નિંગ ન્યૂઝ અમે રિલે કરીશું. બસ હવે થોડી જ ક્ષણમાં
1: બરાબર 8 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત. ત્યારબાદ 8:15 મિનિટે આપ સાંભળશો મોર્નિંગ ન્યૂઝ અંગ્રેજી ભાષામાં.

0: पुलिस।
1: मिस सीमा
0: जी,
1: हमनाज पुलिस स्टेशन है आओ। उबारो, नहीं तो घरे आवी जाइशु। हां
0: केम पण हूं
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
0: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે।
1: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો। તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
2: હેલો મમ્મા,
0: હાય,
3: RBI કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો।
4: ખુદ ગર્ઝ ફિલ્મનું આ ગીત નીતિન મુકેશના સ્વરમાં।

સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી, અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી. 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

0: आज के फनकार। आज का ये कार्यक्रम केंद्रित था जाने माने फिल्मकार मणिरत्नम पर। विविध भारती की ओर से ये कार्यक्रम आपकी सेवा में प्रस्तुत किया रमेश गोखले ने। अब कमल शर्मा को दीजिए इजाजत। नमस्कार।
1: શ્રોતા મિત્રો, આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા એફએમ બેન્ડ 102.2 MHz પર। આ કેન્દ્ર આવેલું છે। અત્યારે સવારના 10 થયા છે। પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમ એક જ ફિલ્મ દિલવાલેના ગીત। પ્રારંભે સાંભળીએ કુમાર સાનુને।

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં

0: પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકને સાંભળીએ દિલવાલે ફિલ્મનું ગીત.
3: પ્યાર કરતે હૈ
4: સમાન ખીચ લુંગા તેરી
5: મામાજી.
3: અપના યે ડંડા સંભાલ કે રખીએ, કોઈ ઝંડા લહેરાને કે કામ આયેગા. હમ આજ આપકે સામને અપને પ્યાર કા એલાન કરતે હૈ.

0: પોલીસ.
1: મિસ સીમા.
0: જી.
1: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
0: કેમ પણ હું
1: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો.
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
2: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
1: અરે,
2: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
3: હેલો મમ્મા.
0: હાય.
4: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
5: वो भी तो ऊ के साथ गाना गाना चाहे है.
6: आई लव सपना. आज के बाद सपना की तरफ आंख उठा के भी नहीं देखना.
5: आई लव हर, आई लव हर, आई लव सपना, सपना, सपना, सपना.
7: कुमार सानू अने અલકા યાજ્ઞિકને સાંભળીએ. એક જ ફિલ્મ દિલવાલેના ગીત આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી.

0: કુંવર સાનવલકા યજ્ઞિક અને અજય દેવગણને સાંભળીએ.
1: તું સપના સે બહુત પ્યાર કરતા હૈ ના, ઇસલિયે તુજે હર કિસી કી આવાઝ સપના કી હી આવાઝ લગતી હૈ.
2: સપના? સપના કોન થી?
3: મેરી અપની, મેરી.
4: અરે હમે તો અપનો ને લૂટા, કહેરો મે કહાં દમ થા, મેરી કિશ્તી થી ડૂબી વહાં જહાં પાણી કમ થા.

કુમાર સાનુ, અલકા યાજ્ઞિક અને અજય દેવગણને આપે સાંભળ્યા. શ્રોતા મિત્રો, આજના હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં એક જ ફિલ્મ દિલવાલેના ગીત આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. અત્યારે સવારના 10:30 વાગ્યા છે. આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું. બસ હવે થોડી જ વારમાં

દેશના ગ્રામીણ શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે. આધુનિક સમયને માન આપીને DTH મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતો. મિત્રો, આજે આપણે આજના કાર્યક્રમમાં સાંભળીશું ફિલ્મ ડિરેક્ટર મણિરત્નમના ગીતો. તમને થતું હશે કે શા માટે મણિરત્નમના ગીતો, કારણ કે આજે 2 જૂને તેમનો જન્મદિવસ છે. તો ચાલો તેમને જન્મદિવસના વધામણા આપીએ અને સાંભળીએ તેમના ડિરેક્શનમાં બનેલી ગુરુ ફિલ્મનું આ ગીત. સ્વર શ્રેયા ઘોષાલ અને કીર્તિનો, ગીતકાર ગુલઝાર, સંગીતકાર એ આર રહેમાન.

અને શ્રોતા મિત્રો, હવે સાંભળીએ દિલ સે ફિલ્મનું આ ગીત, કવિતા કૃષ્ણમૂર્તિ અને સોનુ નિગમના યુગલ સ્વરમાં. ગીતકાર ગુલઝાર, સંગીતકાર એ આર રહેમાન.

અને શ્રોતા મિત્રો, આ ગીત સાથે આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અમારું હવે પછીનું પ્રસારણ બસ થોડી જ વારમાં.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ સુગમ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ સુરેશ દલાલની રચનાને ઓમ ભટ્ટના સ્વરમાં.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 11 થવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં ઘટાડાનું વલણ. સેન્સેક્સ 125 અને નિફ્ટીમાં 60 અંક સુધીનો ઘટાડો. ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખા અંગે આજે બેઠક કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ તેલંગાણાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી. ગૃહમંત્રાલયે ઇમિગ્રેશન અને વિદેશી સુધારા નિયમો 2026ને સૂચિત કર્યા. ઇમિગ્રેશન અને વિદેશી નિયમો 2025 હેઠળ નોંધણી સમયરેખા અને અપીલ પદ્ધતિમાં મુખ્ય ફેરફાર રજૂ કરાયા. ઉત્તરપ્રદેશની આતંકવાદ વિરોધી ટુકડીએ પાકિસ્તાન સ્થિત ગેંગસ્ટર શહજાદ ભટ્ટી સાથે સાંઠગાંઠના આરોપસર આઝમગઢના એક યુવકની ધરપકડ કરી. ઇટલીમાં આજે વહેલી સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. અમેરિકાએ મેક્સિકોથી દક્ષિણ કેલિફોર્નિયા સુધીની ભૂગર્ભ ટનલમાંથી 1 ટનથી વધુનો માદક પદાર્થ જપ્ત કર્યો. આજથી ઓપરેશન મ્યુઅલ હન્ટ અંતર્ગત રાજ્યભરમાં મ્યુઅલ એકાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાબરકાંઠાના કેશરગંજ ખાતે રાત્રિસભામાં ગ્રામજનો સાથે લોકસંવાદ કર્યો. અમદાવાદની સાબરમતી નદીમાં આજથી 5 જૂન સુધી મહાસફાઈ અભિયાન. નવસારી જિલ્લામાં હોટલો અને જીઆઈડીસી વિસ્તારોમાં જિલ્લા ટાસ્કફોર્સની ટીમે દરોડા પાડી 14 બાળ કામદારોને મુક્ત કરાવ્યા. સીબીએસઈએ વિદ્યાર્થીઓ માટે ગુણની ચકાસણી અને પુનઃ મૂલ્યાંકન માટે

પોર્ટલ સક્રિય કર્યું. ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-5500 જાહેર. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 150 તાલુકામાં વરસાદ. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી. અને ભારત અંડર 18 હોકી એશિયા કપની અંતિમ પૂલ મેચમાં આજે ચાઇનીઝ તાઇપેઈ સામે ટકરાશે. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: 54.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત કરીએ છીએ શ્રોતા મિત્રો સાથેના સંવાદ અને એમના પસંદગીના ગીતોથી સભર એવો ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો
1: આપકી બાતે આપકી આવાજ
3: હેલો આકાશવાણી
1: આપકી પસંદ આપકા અંદાજ
4: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના યેલો યેલો યે બાતે ડિરેક્ટ કરના
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
0: સૌ શ્રોતા મિત્રોને તમારી રેડિયો મિત્ર હેમાંગીને નમસ્કાર. કેવું નહીં, આ કાળઝાળ ગરમીમાં એક ઠંડા પવનની લહેરકી મળી જાય ને તો જાણે કૂવો ખોદતા સોનું મળ્યા જેટલો આનંદ થાય. અને એમાં પણ જો વરસાદ પડે તો મજા જ પડી જાય. પણ શ્રોતા મિત્રો, ચોમાસું બેસવાને હજુ થોડા દિવસો બાકી છે, એટલે ત્યાં સુધી આ ગરમીમાં પોતાની કાળજી રાખવાનું ના ભૂલતા, નહીંતર બીમાર થશો અને વરસાદને માણી પણ નહીં શકો. અને હા, ચોમાસા પરથી યાદ આવ્યું કે હવે પર્યાવરણ દિવસ આવી રહ્યો છે, તો આપણે બનતા પ્રયાસો કરીને માત્ર એક દિવસ પૂરતું જ નહીં પરંતુ વધુમાં વધુ દિવસ પર્યાવરણની કાળજી રાખીએ, જેથી આબોહવા પણ સચવાય અને આપણા ખેડૂત મિત્રોની ખેતી પણ. કારણ કે પર્યાવરણ સારું તો આબોહવા, અને આબોહવા સારી તો આપણે સૌ સારા. એટલે પ્રદૂષણ ના ફેલાવીએ, પર્યાવરણ બચાવીએ અને તમારા મનપસંદ એવા ફોન ઇન કાર્યક્રમ હેલો હેલોની શરૂઆત કરીએ. હેલો હેલો
5: હેલો વેદભારતી,
0: કોણ વાત કરી રહ્યા છો તમે?
5: મહેશભાઈ પંજાબી.
0: મહેશભાઈ પંજાબી, ક્યાંથી વાત કરો છો?
5: હા, અમદાવાદ નડિયાદથી કરું છું.
0: નડિયાદથી કરો છો? શું કામ કરો છો તમે?
5: હું મ્યુઝિક ટીચર છું, સંગીત શિક્ષક છું.
0: સંગીત ટીચર છો, તો તમે સંગીતોના માસ્ટર કહેવાવ નહીં?
5: ચાલે એવું કે.
0: તો તમે જયારે આકાશવાણી પર સંગીતો સાંભળો છો ત્યારે તમને કેવી મજા પડે છે?
5: અરે બહુ મજા પડે છે.
0: બરાબર.
5: સવારે દુઃખદ સમાચાર સાંભળ્યા. સુમન કલ્યાણપુરજી નું અવસાન થયું. સુમન કલ્યાણપુર ગાયિકા. એક ગીત છે કણકણ મેં ભગવાન પિક્ચર નું, અપને પિયા કી મેં બની રે જોગનિયા, રાજસ્થાની ટ્યુન જેવું એ ગીત છે, એ મારું ફેવરેટ ગીત છે.
0: જે તમે આજે સાંભળવા ઈચ્છો છો?
5: હા,
0: તમારું પસંદગીનું ગીત તમને સંભળાવીએ.

0: હેલો હેલો વિવેક ભારતી.
1: હેલો હેલો, વિવેક ભારતી પરથી જ હું વાત કરું છું.
0: હેલો,
1: કોણ વાત કરો છો?
0: હું સલીમભાઈ વાત કરું છું, જમાલપુર ચીફાવરમાંથી.
1: બરાબર, શું કામ કરો છો તમે?
0: હું રિક્ષા ચલાવું છું ભાઈ, બધા કાર્યક્રમો નિયમિત સાંભળું છું.
1: બરાબર,
0: ને બધા કાર્યક્રમ તમારા બહુ સરસ આવે છે, વર્ષોથી હું સાંભળું છું. લગભગ 40 વર્ષ કે મને વિવિધ ભારતી સાંભળતા નહીં, ને હવે 90 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યું છે વિવિધ ભારતી. ને ઘણી બધી શુભકામનાઓ છે કે અમને તરક્કી કરતો રહે, કે અમને સારોમાં સારો મનોરંજન આપતો રહે, ને જ્ઞાનનું આપતો રહે વિવિધ ભારતી, એવી શુભેચ્છાઓ છે.
1: તમારો ખૂબ ખૂબ આભાર આટલા બધા આશીર્વાદ આપવા માટે.
0: તમારો એક સાથીદાર છે આ વિવિધ ભારતી.
1: શું વાત છે! એટલે એવું કહી શકાય કે જયારે જયારે પણ તમે સફર કરો છો, જયારે જયારે તમે રિક્ષા ચલાવો છો.
0: સાચી વાત છે, અમારે રેડિયો ચાલુ જ હોય છે રિક્ષામાં, હું સાંભળતો જ રહું છું. હેલો વિવિધ ભારતી છે, હેલો સહેલી છે, સખી સહેલી છે, ભૂલે વિસરેલી સવારે 7:30 વાગે આવે છે. પછી અત્યારે પાછો મનચાઈ ગીત પ્રોગ્રામ ચાલુ કર્યું. એ પેલા એ કાંતા ગુપ્તા આવતા હતા, પછી અહેમદ વસી, લડ્ડુલાલ મેણા, ત્યાંથી અમે લોકો સાંભળી છે. અમારો આખો ઘર સાંભળે છે વિવિધ ભારતી.
1: શું વાત છે!
0: આટલી બધી રેડિયોની ચેનલો આવી છે, પણ વિવિધ ભારતીમાં જે મનોરંજન મળે છે ને એ બીજી કોઈ ચેનલમાં નથી મળતું. તો અમારે બીજે વિવિધ ભારતીના અલાવા કોઈ રેડિયો વાગતો જ નથી. ને અત્યારે તો ત્યારે મોબાઈલનો જમાનો છે કે લોકો મોબાઈલની એપ પર બધા ગીતો સાંભળે છે, પણ અમને આ નથી ગમતું. અમે નિયમિત રીતે રેડિયો સાંભળીએ જ છીએ.
1: તમારો ખૂબ ખૂબ આભાર.
0: ટાઈમથી ફોન લગાડું છે, આજે જઈને મારો નંબર લાગ્યો છે. એવી ચાલુ ગાડીમાં તો અત્યારે જો ગાડી સાઈડમાં પાર્ક કરીને વાત કરું છું તમારી જોડે.
1: એ બહુ સરસ મજાની વાત છે. તમે આના પરથી એક મેસેજ પણ લોકો સુધી પહોંચાડ્યો છે કે જ્યારે પણ તમે ફોન પર વાત કરો છો ત્યારે ખાસ કરીને તમે સાઈડમાં ઊભા રહીને વાત કરો, એના કે ગાડી ચલાવતા. એ બહુ સરસ મેસેજ તમે લોકોને આપ્યો છે.
0: જે નિયમો છે ટ્રાફિકના કે જે પણ નિયમો હોય એનું પાલન કરવું આપણા માટે બહુ જરૂરી છે, એ ફરજ છે આપણી, એક નાગરિકતાની ફરજ કહેવાય છે.
1: ચોક્કસ ચોક્કસ. અને એ વસ્તુમાં કેવું કંઈ ઓછું નથી કે તમારા રિક્ષાનું પહેલું પેસેન્જર અમારું વિવિધ ભારતી હશે અને તમારા ઘરનું સભ્ય પણ. કયું ગીત તમે સાંભળવાનું પસંદ કરશો આજે?
0: અમે બધા ગીતો સાંભળીએ છીએ અને અમારે ત્યાં વિવિધ ભારતી ચાલુ જ હોય છે. હું રિક્ષા પર સાંભળું છું, એ લોકો ઘરે સાંભળે છે.
1: શું વાત છે!
0: મારી પસંદનું એક ગીત સાંભળવાનું છે, નજર લગે ના સાથીઓ.
1: તમારો ખૂબ ખૂબ આભાર, સંભળાવીએ તમને આ પસંદગીનું ગીત.

0: હેલો.
1: હેલો, વિવિધ ભારતી
0: હા, વિવિધ ભારતીમાંથી વાત કરું છું.
1: બોલો, કેમ છો? મજામાં?
0: તમે કેમ છો? હું મજામાં છું.
1: હા, મજામાં.
0: શું નામ છે તમારું?
1: મારું નામ જાગૃતિ છે.
0: ક્યાંથી વાત કરો છો તમે?
1: અમદાવાદ.
0: અમદાવાદથી. શું કામ કરો છો હાલ તમે?
1: હાઉ સર,
0: કેટલા સમયથી રેડિયો સાંભળો છો?
1: લગભગ ખાસા વર્ષથી.
0: બરાબર. તમે જ્યારે રસોઈ કરતા હશો ત્યારે પણ રેડિયો સાંભળતા જ હશો?
1: હા, મારો રેડિયો અત્યારે ચાલુ. મારી બેબી જીવી છે, એ પણ રેડિયામાં બધા જૂના ને નવા બધા સોંગ આવે ને, તે એને પણ બહુ જ સાંભળવાની ઈચ્છા થાય.
0: બરાબર. કેટલા વર્ષની છે તમારી દીકરી?
1: મારી બેબી છે 22 વર્ષ.
0: 22 વર્ષની. શું વાત છે! આ વસ્તુ બહુ જાણીને આનંદ થાય કે આજનું જે યુવા વર્ગ છે એને પણ રેડિયો એટલો જ ગમે છે જેટલો તમને ગમે છે.

0: રેડિયો તો શું મારે ચાલુ જ હોય. મારી મમ્મી છે ને અત્યારે યુએસએ છે. મારી મમ્મીને મારે મારી મમ્મીને યાદમાં ઊંચી મેળી તે મારા સંતની મારી મમ્મીને સાંભળવાની ઈચ્છા હતી.
1: બરાબર.
0: એટલે મારું આ ગીત મુજે જ કેમ કે તું સારો સારો તારો નંબર લખતો હું 110%.
1: તો તમારા મમ્મીને તમે કોઈ વાત કહેવા માંગો છો આ ગીત સાથે?
0: બહુ જ યાદ કરું છું અને લગભગ વર્ષથી આવી જ નથી. મારી બેબીના મેરેજ હતા પણ તો એ આવી ના શકી. એટલો મોટો પ્રસંગ હોવા છતાં પણ નથી આવી મારી.
1: તો તમારા મમ્મીને તમે કેટલો પ્રેમ કરો છો?
0: મારી મમ્મીને તો ભાઈ મારે પાંચ કઈ પણ વસ્તુ હોય તો મારી મમ્મી. અત્યારે મમ્મી ના હું તો ના ગમે.
1: જાગૃતિબેન, તમારા મમ્મી આ વસ્તુ સાંભળીને બહુ જ ખુશ થશે કે એમની દીકરી એમને આટલો બધો પ્રેમ કરે છે, એને આટલું બધું મિસ કરે છે. તો એ જલ્દીથી તમારી પાસે આવશે.
0: થેન્ક યુ.
1: અને જાગૃતિબેન, તમારા મમ્મીની જે તમે ઈચ્છા પૂરી કરવા માંગો છો એ પસંદગીનું ગીત તમને સંભળાવું.

0: હેલો,
1: હેલો હેલો, નમસ્કાર.
0: નમસ્તે.
1: કોણ વાત કરો છો તમે?
0: હું દીપક બોલું છું, ગાંધીનગરથી.
1: બોલો બોલો, તમે કામ શું કરો છો?
0: હું એક ન્યૂઝ એપ્લિકેશનમાં કન્ટેન્ટ રાઇટર છું.
1: બરાબર
0: છેલ્લા અમુક સમયથી હું સાંભળતો હોઉં છું આકાશવાણી પર.
1: બરાબર. તો મને એ કહો કે અત્યારે જ્યારે ગાંધીનગર, અમદાવાદ, દરેક જગ્યાએ ગરમીનો પ્રભાવ વધારે છે, તો ગરમી વિશે તમે શું કહેવા ઈચ્છો છો?
0: ગરમીનો ઉકળાટ તો અતિશય છે. હવે બસ વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદ આવે તો થોડીક ઠંડક થાય.
1: તો આજે તમારા પસંદગીનું કયું ગીત તમે સાંભળવા ઈચ્છો છો?
0: ગીતનું નામ છે ચલતે ચલતે યુહી કોઈ.
1: ઠીક છે, તો સંભળાવીએ તમારા પસંદગીનું આ ગીત.

0: નમસ્કાર.
1: નમસ્કાર, કોણ વાત કરો છો?
0: હું ધીરજ રબારી વાત કરું છું.
1: ક્યાંથી વાત કરો છો?
0: અમદાવાદ છે, અમારું ગામ છે ડેર પાટણ.
1: બરાબર.
0: હું અમદાવાદ વિવિધ ભારતી તેમજ અમદાવાદ વડોદરાનો નિયમિત શ્રોતા છું અને આકાશવાણીની 90 વર્ષની જે પ્રસારણ યાત્રા છે એમાં આકાશવાણી વિવિધ ભારતી અમદાવાદનું યોગદાન બહુ જ રહેલું છે. એમાં જૂના એનાઉન્સરીઓ, અત્યારના એનાઉન્સરીઓ, ટેકનિકલ ટીમ તેમજ વિવિધ ભારતી પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
1: તમારો ખૂબ ખૂબ આભાર.
0: આદરણીય ચેતનભાઈ જાની જે ગઈકાલે નિવૃત્ત થયા 31 તારીખે, એમને શ્રોતાઓથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સમયાંતરે શ્રોતાઓને એમની સેવાઓ આપશે એવી આશા રાખી હતી.
1: તમારો સંદેશ હું એમને ચોક્કસથી પહોંચાડીશ. મને પહેલા એ કહો કે તમે કામ શું કરો છો?
0: હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું અને સમયાંતરે આકાશવાણી સાંભળું છું. એમાં ખાસ કરીને આપણા અમદાવાદ વિવિધ ભારતી તેમજ પ્રાઇમરી ચેનલના કાર્યક્રમો સાંભળું છું.
1: બરાબર. તો આજે તમે કયું ગીત સાંભળવા ઈચ્છો છો?
0: જે 1 જૂન જન્મ થયા હોય એમને જન્મદિવસની શુભેચ્છા આપતું કોઈ પણ ગીત હોય તો રજૂ કરશું.
1: ચોક્કસથી. તો તમને સંભળાવીએ તમારા પસંદગીનું આ ગીત.
2: हम भी अगर बच्चे होते, हम भी अगर बच्चे होते, नाम हमारा होता गर...

0: હેલો હેલો વેદભાઈ કાર્યક્રમ.
1: હેલો હેલો, નમસ્કાર.
0: નમસ્કાર,
1: શું નામ છે તમારું?
0: હા, હું અમદાવાદ કર્મભૂમિ ફાર્મ હાઉસ કનુભાઈ વાત કરી રહ્યો છું. મેડમ
1: કનુભાઈ, કેમ છો તમે?
0: બસ મજામાં છે. અમદાવાદમાં કેવી ગરમી છે મેડમ?
1: અમદાવાદમાં તો કાળઝાળ ગરમી કહેવાય, બફારો પણ કહેવાય, અને ક્યાંક ક્યાંક લોકો વરસાદની પણ રાહ જોવે છે. તમને કેવી લાગે છે ગરમી?
0: મને અહીંયા ફાર્મ હાઉસમાં તો અમારે આ વાડી જેવું છે એટલે બધા ઝાડો છે એટલે ગરમી થોડી હે ને ઓછી લાગે છે. એટલે અહીંયા હે ને ગરમી થોડી ઓછી લાગે છે. બધું પાણી બાણી બધું વગેરે પીવરાઈએ ને બધા ઝાડવાઓને, એટલે થોડી ગરમી નથી લાગતી, બહુ નથી લાગતી.
1: બરાબર. તો ફાર્મ હાઉસમાં તમે ખેતી કરો છો કે શું કરો છો?
0: હું પોતે બ્લાઇન્ડ છું, મને દેખાતું નથી, પણ એમ કે અહીંયા ફાર્મ હાઉસ વાડી છે ને અહીંયા, ત્યાં આગળ ને મારા ભાઈની અમે સાથે રહીએ છીએ બધા.
1: બરાબર. તો તમે કેટલા વર્ષોથી રેડિયો સાંભળો છો?
0: લાંબા સમયથી રેડિયોનો શોખીન છું હું, કારણ કે મારા 93 સાલથી હું રેડિયો સાંભળું છું મેડમ.
1: બરાબર.
0: ખાસ કરીને તમે આ પ્રોગ્રામ ચાલુ કર્યો ને, એમાં મને વધારે આનંદ આવ્યો.
1: શું વાત છે, તમને આનંદ આવ્યો એટલે અમને તમારા કરતા બે ગણો વધારે આનંદ આવ્યો.
0: હા,

0: હા મેડમ, મારે ગીત સાંભળવું હતું.
1: કયું ગીત સંભળાવું તમને?
0: મારે ગીત સાંભળવું હતું, લાડલા પિક્ચર નું ગીત સાંભળવું છે. અને ગીતના શબ્દ છે, તેરી ઉંગલી પકડ કે ચલા માં કે આચલ મેં પલા.
1: તો તમારું આ પસંદગીનું ગીત તમને સંભળાવીએ.

0: આ ગીત સાથે જ આજનો ફોન ઇન કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે. આશા રાખીએ છીએ કે આજનો આ કાર્યક્રમ સૌને ગમ્યો હશે. અને જો તમે પણ હેલો હેલો કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોવ તો દર સોમવારે સવારે 10 થી 11 વાગે અમને ફોન કરવાનું ભૂલતા નહીં. ફોન કરવા માટે અમારો નંબર નોંધી લેશો, 0797542476. અમારો બીજો નંબર છે 0797541942. આ નંબર પર અમને ફોન કરો, અમારી સાથે સંવાદ કરો અને સાંભળો તમારા મનપસંદ ગીતો. તો શ્રોતા મિત્રો, હવે તમારી રેડિયો મિત્ર હેમાંગીને રજા આપશો. ફરી મળીશું આવતા સપ્તાહે. નમસ્કાર.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાજ.
3: હેલો આકાશવાણી.
1: આપકી પસંદ આપકા અંદાજ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું આશા ભોંસલે ગાયેલી ઝિયા જલંધરીની રચનાથી.

આશા ભોંસલે ગાયેલી ઝિયા જલંધરીની રચના આપી સાંભળી, અને હવે સાંભળશો ભૂપિન્દરસિંહ અને મિતાલીસિંહને શબ્દો સઈદ રાહીના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે આજે સર્વોચ્ચ અદાલતના 5 નવા ન્યાયાધીશોને હોદ્દાના શપથ લેવડાવ્યા. આ સાથે ન્યાયાધીશોની સંખ્યા 34થી વધીને 38 થઈ. ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખા અંગે આજે બેઠક કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં દક્ષિણ આફ્રિકાના નાયબ રાષ્ટ્રપ્રમુખ પોલ માશાટાઇલ સાથે વેપાર, રોકાણ, એમએસએમઈ, ડિજિટલ અને માળખાગત સુવિધાઓમાં તકો અંગે ચર્ચા કરી. ગૃહમંત્રાલયે ઇમિગ્રેશન અને વિદેશી સુધારા નિયમો 2026 સૂચિત કર્યા. ઇમિગ્રેશન અને વિદેશી નિયમો 2025 હેઠળ નોંધણી સમયરેખા અને અપીલ પદ્ધતિમાં મુખ્ય ફેરફારો રજૂ કરાયા. આરોગ્ય મંત્રાલયે ઇબોલા અંગે એડવાઇઝરી જાહેર કરી. છેલ્લા 21 દિવસમાં ઇબોલા પ્રભાવિત દેશમાંથી મુસાફરી કરી હોય અને તાવ, માથાનો અને સ્નાયુઓમાં દુખાવો, ઉલટી અથવા અસ્પષ્ટ રક્તસ્રાવ જેવા લક્ષણો દેખાય તો તરત જ પોતાને આઇસોલેટ કરીને હેલ્પલાઇન નંબર 1075 પર સંપર્ક કરવા જણાવ્યું. ભારત 4 અને 5 જૂને વારાણસીમાં બીજી બ્રિક્સ કલ્ચર વર્કિંગ ગ્રુપ બેઠકની યજમાની કરશે. દક્ષિણ કોરિયાના સંરક્ષણ શસ્ત્ર ઉત્પાદક હનવા એરોસ્પેસના ડેજેઓન પ્લાન્ટમાં વિસ્ફોટ થતાં 5ના મોત અને 2 ઇજાગ્રસ્ત. આજથી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજ્યભરમાં મ્યુલ એકાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક થશે. અમદાવાદમાં સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનનો ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આરંભ. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલની કાંસ્ય પ્રતિમાનું લોકાર્પણ કરાયું. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી. અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ 10 તાલુકાઓના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં થયા હોવાના અહેવાલ. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો.

0: શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે અને શનિવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો.
1: શબ્દો છે હરીન્દ્ર દવેના, કલાકાર હેમા દેસાઈ.

અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

0: નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન.
1: નમસ્તે બહેનો, નમસ્તે જીજ્ઞાબેન.
0: ધારાબેન, હવે આવી રહ્યો છે વિશ્વ પર્યાવરણ દિવસ.
1: બહેનો, સોનલ જણસારીએ કહ્યું છે કે પ્રકૃતિ તું જગત આધાર છે, તું સમસ્ત જીવોનો સાર છે. તારા થકી જ જન્મે છે ને જીવે છે નદી, જંગલ, જીવ, આકાશ, પર્વત.
0: હે પ્રકૃતિ, તું જ સંસારની માતા છે. તારા ખોળે જ જીવન અવતરે છે, તારામાં જ જીવન વિલીન થાય છે, તારાથી જ સૂર્ય, ચંદ્ર અને તારા છે.
1: હે પ્રકૃતિ, તું જ ઈશ્વરીય શક્તિ છે, તને પૂજે કલ્પોથી ઋષિ, તપસ્વી, માનવી. તારા ખોળે મળે નીરવ શાંતિ ને અપાર પ્રેમ, છે સમસ્ત બ્રહ્માંડ તુજમાં સમાહિત.
0: હે પ્રકૃતિ, તું સૌમ્ય છે અને રૌદ્ર છે, સર્જન અને પ્રલય તારા થકી જ. શૂન્યથી સર્જન કરનારી તું અદ્ભુત છે, ખીલે પુષ્પ, પર્ણ, પશુ, પક્ષી, માનવી.
1: હે પ્રકૃતિ, તું જગતને માતૃત્વ શીખવે, પાલન પોષણ કરતી સમસ્ત જીવનું. પશુ પક્ષી માનવીના માતૃત્વમાં તું છલકાય. હે માં પ્રકૃતિ, દરેક જીવ થકી આભારી હું.
2: હે પ્રકૃતિ, તું જગત આધાર છે, તું જ સમસ્ત જીવનો સાર છે.
1: તો બહેનો, જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ આવી રહ્યો છે, ત્યારે આપણે જે પર્યાવરણમાં વસીએ છીએ, જે પ્રકૃતિને ખોળે આપણે જીવીએ છીએ, એના સંરક્ષણ, સંવર્ધન અને સાચવણીને કેમ ભૂલી શકાય?
0: બહેનો, આપણે ઘણીવાર કહીએ છીએ કે કુદરત રૂઠી છે, પણ સત્ય તો એ છે કે આપણે કુદરતથી વિમુખ થયા છીએ. પણ બહેનો, આજે આપણે એટલું એવું ચોક્કસથી નક્કી કરીએ કે આપણે પૃથ્વીને જીવવા લાયક રાખવા માટે આપણે પર્યાવરણનું જતન કરીશું. પ્લાસ્ટિકનો ત્યાગ અને વૃક્ષોનું વાવેતર એ જ આપણી સાચી પ્રગતિ છે. જો આજે આપણે ધરતીને સાચવીશું તો જ ધરતી માતા આપણને સાચવશે.

0: જો આપણે આજે એક નાનકડો છોડ રોપીશું ને તો એ મોટું થઈને આપણી આવતી પેઢીને ઠંડક આપશે અને આપણને સાચવશે. પ્રકૃતિ હજી પણ ઉદાર જ છે, બસ એ આપણી જાગૃતિની જ રાહ જુએ છે.
1: બહેનો, આપણે કહીએ છીએ કે પૃથ્વી આપણી માતા છે, પણ શું આપણે ખરેખર સંતાન તરીકેની ફરજ બજાવીએ છીએ? આજે સિમેન્ટના જંગલો વધતા જાય છે અને કુદરતી જંગલો ઘટતા જાય છે. ઉનાળામાં જ્યારે પારો 45 ડિગ્રીને પાર કરી જાય ને ત્યારે આપણે એસી ચાલુ કરીને ઠંડક શોધીએ છીએ, પણ એ નથી વિચારતા કે જો ઘરની બહાર એક લીમડો હોત તો એ કુદરતી એસી જેવી ઠંડક મફતમાં આપત.
0: હા હો જીજ્ઞાબેન, તમે લીમડાની નીચે એની ઠંડી હવા અનુભવો અને બંધ ઓરડામાં એસી ચાલુ કરો, બંનેમાં ચોક્કસ આજે પણ આપણને ફરક દેખાશે અને દેખાશે જ. અને બહેનો, હજી પણ આપણને મોડું નથી થયું. આપણે મોટા ફેરફાર નથી કરવાના, આપણે આપણી નાની નાની આદતોને જ બદલવાની વાત છે. એમાં સૌથી પહેલી વાત આવે છે જે હરહમેશ આપણે કરતા જ આવ્યા છીએ, પ્લાસ્ટિકનો ત્યાગ. બજારમાં જતી વખતે આપણે બને ત્યાં સુધી કાપડની થેલીનો જ ઉપયોગ કરીએ.
1: હા બહેનો, આપણે શાકભાજી, કરિયાણું જે પણ લેવા જતા હોઈએ તો આપણને શાકભાજી વાળા ઝભલા આપે છે કે કરિયાણા વાળા ઝભલા આપે છે, તો આપણે પ્લાસ્ટિકના ઝભલાનો સદંતર ત્યાગ કરીએ અને ઘરેથી શણની છે કે કપડાની થેલી છે એ સાથે લઈને જ જઈએ, તો આપણે થોડુંક પણ પર્યાવરણને બચાવવા માટે યોગદાન આપ્યું ગણાશે.
0: અને બહેનો, અત્યારે હવે હું જે વાત કરવા જઈ રહી છું ને એ આપણા જ હાથની વાત છે. ઘર મેન્ટેન આપણી ભારતીય સંસ્કૃતિમાં કોણ કરે?
1: ગૃહિણી.
0: હા, અને ઘર મેન્ટેન કરવા માટે સૌથી વધુ ઉપયોગ થતો હોય એવો પદાર્થ સવારથી રાત સુધી કયો?
1: એક જ અને એક જ, તે છે
2: પાણી.
0: ઉઠતાની સાથે જ પાણી વગર આપણો દિવસ શરૂ નથી થતો અને પાણી વગર આપણી રાત પણ પડતી નથી. તો આવી અમૂલ્ય સંપત્તિ જે આપણને કુદરત તરફથી મળી છે ને એને આપણે ચોક્કસ સાચવવી જોઈએ. એનો પૂરતો અને કરકસર ભર્યો ઉપયોગ તમારે કરવો જ પડશે. જ્યાં જરૂર હોય ત્યાં ભલે તમે વાપરો, પણ જ્યાં જરૂર નથી એવી જગ્યાએ જ્યારે આપણે વાસણ માંજતા હોઈએ ત્યારે નળ ચાલુ જ હોય, જ્યારે આપણે બ્રશ કરતા હોઈએ ત્યારે નળ ચાલુ જ હોય, અને ઘણી વખત તો આપણે સવારના પૂરમાં એવી ઉતાવળ હોય કે એક બાજુ ગેસ ચાલુ હોય, વોશિંગ મશીન ચાલુ હોય, ડોલ આપણે બાથરૂમમાં ભરાવવા મૂકી હોય, એની વચ્ચે ક્યાંક ને ક્યાંક આપણે જો એક કામ ભૂલી જઈએ ને તો પર્યાવરણને ઘણું મોટું નુકસાન પહોંચાડી શકીએ છીએ.
1: અને બહેનો, જીવનના જે પણ યાદગાર પ્રસંગો હોય ને, ચાહે આપણી એનિવર્સરી હોય, બર્થડે હોય કે ક્યારેક કોઈને પ્રસંગે ગિફ્ટ આપવાની હોય, તો આપણે વૃક્ષને ગિફ્ટ આપીએ, એટલે વૃક્ષારોપણ કરીએ.
0: અને આના જેવી અણમોલ ગિફ્ટ તો કોઈ નહીં હોય જીજ્ઞાબેન.
1: હા હો, કેમ કે આપણી લગ્નની વર્ષગાંઠ હોય ત્યારે આપણે એક નાનો એક છોડ વાવ્યો હોય અને આપણે દરરોજ તેનું જતન કરીએ ને તો આપણી એ લગ્નની વર્ષગાંઠ એકદમ યાદગાર બની જાય.
0: અને એમાં જે પણ તમે સમય આપો છો ને એ સમય ખરેખર તમે ખર્ચતા નથી, પણ એ સમયનું તમે રોકાણ કરો છો કે ભવિષ્યમાં એ અનેક ગણા વ્યાજ સાથે તમને પાછું મળવાનું છે.
1: એકદમ સાચી વાત. તો ધારાબેન, આજે આપણે એવો જ સરસ મજાનો વાર્તાલાપ લઈને આવ્યા છીએ, ચાલો તરુવરને ભજીએ.
0: અને આ વાર્તાલાપ આપી રહ્યા છે ભાવિની પંડ્યા.
2: મિત્રો, વૃક્ષો વાવો, વરસાદ લાવો, આ સૂત્ર સૌએ સાંભળેલું છે. બસ થોડા જ દિવસોમાં મેઘરાજાની સવારી આવી પહોંચશે તો ઝટપટ ઘણા બધા વૃક્ષો વાવી દઈએ, જેથી મેઘરાજા રીઝે અને અપાર કૃપા આપણા પર વરસાવે. કારણ જ્યારે

વરસાદ. આપણો દેશ એટલે ભાવ ભર્યો, ભક્તિ ભર્યો દેશ. આપણી સંસ્કૃતિ બ્રહ્માંડને પૂજનારી. અહીં ઉપલબ્ધ તમામ સજીવ નિર્જીવ બાબતોમાંથી સારાપણું શોધી તેને ભજવાની સંસ્કૃતિ, તો અગણિત ઉપકારો કરનારા વૃક્ષો જીવ માત્ર માટે અતિ ઉપયોગી છે. તેમને ભજવાનું ભૂલી જ ન શકાય.

કહે, જાતે તાપ વેઠીને છાયણું આપનારા વૃક્ષોના ઉપકારની કોઈ સીમા નથી. જેમ શંકર ભગવાને હળાહળ વિષપાન કર્યું, તેમ વૃક્ષોને ભયાનક પ્રદૂષણરૂપી ઝેર હરી લઈ ને શંકર ભગવાનની જેમ જ નીલકંઠ કહેવાય, ખરું ને? વૃક્ષોના ફળ, ફૂલ, બીજ, પાન, છાલ, મૂળ, દરેક ભાગ સમગ્ર જીવસૃષ્ટિ માટે અતિ ઉપયોગી છે. વૃક્ષોના તમામ સદગુણોના લીધે વિશ્વની તમામ સભ્યતાઓ વૃક્ષોને ભજતી આવી છે.

કલ કરનારા પાપ હરનારા કહેવાયા છે. વૃક્ષોના સાનિધ્યમાં નકારાત્મક વિચારો દુઃસ્વપ્નો દૂર થાય છે. દેવતાઓ પણ નંદનવન પુષ્પકવન જેવા વનોમાં કુદરતના ખોળે જ રહ્યા છે. તો ઋષિમુનિઓએ વનોમાં રહી કુદરત સાથે એકાકાર થઈ માનવ જીવનની અનેક મુશ્કેલીઓના સમાધાન આપ્યા છે. કશ્યપ ઋષિના પત્ની અને પ્રજાપતિના પુત્રી એટલે ઈલા, ઈલાના સંતાન એટલે વૃક્ષ. કહેવાય છે કે એક વૃક્ષમાં 10 પુત્રો સમાન સામર્થ્ય હોય છે. પીપળો એ અતિ પવિત્ર વૃક્ષ છે. પીપળાનું વાવેતર કરવાથી હજારો વર્ષ સુધી તપલોકમાં વાસ મળે છે અને તે મનુષ્ય પૂજવાને લાયક બને છે તેમ શાસ્ત્રોમાં કહેવાયું છે. ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવનની બાળલીલાઓ આપણું મન હરી લે છે. શ્રી કૃષ્ણ વૃક્ષોના સાનિધ્યમાં જ ઉછર્યા છે અને વૃક્ષોની મુક્ત કંઠે પ્રશંસા કરે છે. વૃક્ષો વાવવાથી તીર્થ ઉપવાસ વ્રત જેટલું પુણ્ય મળે છે અને કાપવા એ પાપ માનવામાં આવે છે. વૃક્ષો પર જ આપણું જીવન આધારિત હોવાથી વૃક્ષોનું રક્ષણ જતન સંવર્ધન કરવું એ આપણું કર્તવ્ય છે. વૃક્ષોનું આયુષ્ય અતિ દીર્ઘ હોય છે. કેલિફોર્નિયામાં 3000 વર્ષથી વધુ આયુષ્ય ધરાવતા વૃક્ષો છે. વરના ઝાડનું આયુષ્ય પણ ખૂબ જ લાંબુ હોવાથી ભારતીય સ્ત્રીઓ પતિના દીર્ઘાયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કરી વરના ઝાડની પૂજા અર્ચના કરે છે. શાસ્ત્રોમાં પીપળાના પૂજનનું મહત્વ દર્શાવાયું છે. તો ક્ષત્રિયો દશેરાના દિવસે શમી વૃક્ષનું પૂજન કરી સુરવીરતા પ્રાપ્ત કરે છે. પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ થતા વ્રત રાખનારા સૌ લોકો વન દેવતાની પૂજા કરી વનરાજીના સાનિધ્યમાં ભોજન કરે છે, જેને આપણે વનેડો કહીએ છીએ. કોઈ પણ પ્રસાદનો થાળ તુલસીના પાન વિના અધૂરો ગણાય છે. તુલસીની પવિત્રતા અને કીટાણુનાશક શક્તિ એ તેને અતિ ઉચ્ચ સ્થાન અપાવ્યું છે. વિચારો તો જરા, દરેક વૃક્ષના છોડના વનસ્પતિના કેટકેટલા ગુણ આપણને કેટલી બધી રીતે ઉપયોગી. હરિયાળીના ફોટા જોવાથી પણ જો તન મનને ઠંડક મળતી હોય તો તેના સાનિધ્યમાં જે આહલાદક અહેસાસ થાય છે તે અવર્ણનીય છે. જાપાની લોકો કુદરતના સાનિધ્યમાં ચાલવાની કસરત કરે છે, જેને તેઓ જંગલ વોક કહે છે, જે તેમના દીર્ઘાયુષ્યનું રહસ્ય છે. જંગલોમાં રહેનારી પ્રજામાં સામંજસ્ય વધુ, ગુનાખોરીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તે લોકોને શ્વસનતંત્ર સંબંધિત કે હૃદયને લગતી બીમારીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું નહીવત જોવા મળે છે. યુનિવર્સિટી ઓફ એક્સટરના સંશોધકોના મતે વૃક્ષો આપણને સ્વસ્થ અને ખુશ રહેવામાં મદદ કરે છે. એ રીતે એન્ટી ડિપ્રેશનનું કાર્ય કરે છે. સ્વાસ્થ્યની ચાવી છે મન અને ઇન્દ્રિયોની પ્રસન્નતા. વૃક્ષોના સાનિધ્યમાં કુદરતના ખોળે રહેવાથી પ્રસન્નતા મળે છે, જે સ્વસ્થ જીવન જીવવા માટે મદદરૂપ છે. ઋષિમુનિઓની જેમ જ તાઓઇઝમમાં પણ વૃક્ષ નીચે ધ્યાન કરવાની પરંપરા છે. વૃક્ષો નકારાત્મકતાને શોષી લઈ હકારાત્મકતા તરફ લઈ જાય છે. એ રીતે નેચરલ હીલરનું કાર્ય કરે છે. જેઓફ્રી ડોનેવન નામના વૈજ્ઞાનિકે ઝાડ કાપવાથી મનુષ્યના મૃત્યુનું પ્રમાણ પર શું અસર થાય છે તેનો અભ્યાસ કર્યો. તો તુલના બાદ તારણ મળ્યું કે આડેધડ ઝાડ કપાઈ ગયા હોય તેવા વિસ્તારમાં રહેતા લોકોમાં હૃદયરોગ શ્વસનતંત્ર સંબંધી સમસ્યાઓને લીધે મૃત્યુદર કુદરતી મૃત્યુદર કરતાં ઘણો જ ઊંચો જોવા મળ્યો. ગાઢ જંગલ વિસ્તારમાં રહેતા લોકો સ્વસ્થ સુખી જીવન જીવતા જોવા મળ્યા. અથર્વ વેદમાં તરુવરને 7 ભાગમાં વહેંચ્યા છે. વૃક્ષ, તૃણ, ઔષધિ, ગુલ્મ, લતા, અવતાન અને વનસ્પતિ ઉપરોક્ત 7 વિભાગો દરેકે દરેક રીતે આપણને ઉપયોગી છે. વૃક્ષોના પ્રકારો, ઉપયોગો, વાસ્તુશાસ્ત્ર, આર્થિક, ભાવનાત્મક, આરોગ્ય વિષયક જેવા વિવિધ પાસાઓ પર વિશદ છણાવટ મહાભારત, વિષ્ણુ પુરાણ, મત્સ્યપુરાણ, શુક્રનીતિ, બૃહદ સંહિતા, પારાશર, ચરક, સુશ્રુત, ઉદ્વન વગેરે દ્વારા કરવામાં આવી છે. શાસ્ત્રો અનુસાર, વિજ્ઞાન અનુસાર વૃક્ષ એ જળ નથી પરંતુ ચેતન છે. તે પણ આપણી જેમ ગરમી, ઠંડી, હર્ષ, શોક જેવી અનુભૂતિ કરે છે. મહાભારતના શાંતિ પર્વના 184માં અધ્યાયમાં મહર્ષિ ભારદ્વાજ પૂછે છે કે વૃક્ષ જોઈ સાંભળી શકતા નથી
ગંધરસનો

0: ભોગવ નથી કરી શકતા તો તેમાં જીવન છે એમ કેમ કહેવાય? ત્યારે જવાબમાં મહર્ષિ ભૃગુ કહે છે કે વૃક્ષમાં ફળ ફૂલ આવે છે, ઉષ્માના લીધે ફળ ફૂલ ખીલીને મુરઝાઈ જાય છે, જેથી તેમાં સ્પર્શ જ્ઞાન છે એમ કહેવાય. કપાઈ ગયા પછી નવા અંકુર ફૂટે છે, અર્થાત તેમાં જીવન છે. આયુર્વેદમાં વૃક્ષની પૂરી જીવન પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષી લઈ અને ઓક્સિજન આપે છે, જે જીવસૃષ્ટિ માટે અતિ ઉપકારી છે. વૃક્ષો આપણા પર આધારિત નથી, પણ આપણે વૃક્ષ પર આધારિત છીએ, એટલે વૃક્ષો વાવી અને ઉછેરવા એ આપણા માટે અતિ જરૂરી બાબત છે. એક મનુષ્યને જીવન જીવવા શુદ્ધ હવા માટે 650 મીટર હરીભરી જગ્યા જોઈએ. એક રોપો 50 વર્ષમાં 17.5 લાખ રૂપિયાનો ઓક્સિજન ઉત્પન્ન કરે છે. રૂપિયા 41 લાખનું પાણી રીસાયકલિંગ કરે છે. 300 ઝાડ એક વ્યક્તિએ જીવનભર કરેલું પ્રદૂષણ ખતમ કરે છે. 35 લાખ રૂપિયાના વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ કરે છે. 18 લાખ રૂપિયા જેટલો જમીન કપાતનો ખર્ચ ઘટાડે છે. 3% જેટલું તાપમાન નીચું રાખે છે. માનવ પ્રકૃતિના ખોળે અવતરેલું બાળક હોવાથી જળ, વાયુ, વનરાજી, વૃક્ષો જીવનમાં વણાયેલા હોય એ સ્વાભાવિક છે. પછી તે તહેવારો હોય કે પ્રસંગો હોય, ગીતો, લોકવાર્તાઓ કે કહેવતો હોય, વૃક્ષો વણાયેલા છે. મીઠા ઝાડના મૂળ ન ખવાય, આમલી પીપળી બતાવવી, આંકડે મદ ભાડી જવું, ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન, બાપ તેવા બેટા અને વર તેવા ટેટા, બાવળ વાવો તો કાંટા ઉગે, આંબા વાવો તો કેરી ઉગે, આવી અનેક કહેવતો આપણા જીવનમાં વૃક્ષો કેટલી ગાઢ રીતે સંકળાયેલા છે તે બતાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે આયુર્વેદ સંપૂર્ણપણે વનસ્પતિ વૃક્ષો આધારિત પેદાશો દ્વારા થતી ચિકિત્સા પદ્ધતિ છે, જેમાં દરેક વનસ્પતિના મૂળથી માંડી અને ફળ, ફૂલ, બીજ, છાલ, પાંદડા, ડાળી તમામ ભાગ વિવિધ રોગોની સારવારમાં અસરકારક પરિણામ આપે છે. આપણે સૌ ટીવી પર આચાર્ય શ્રી બાલકૃષ્ણને વિવિધ છોડના લક્ષણો, ઉપયોગો સમજાવતા જોઈએ જ છીએ, ખરું ને? આમ વૃક્ષો એ ફળ, ફૂલ, લાકડું, વાંસ, બળતણ દરેક સ્વરૂપે આપણને ખૂબ જ ઉપયોગી બને છે. વૃક્ષ વિના જીવન અપૂર્ણ છે, અરે અસંભવ છે. પ્રદૂષણ નિયંત્રણ માટે, જમીન હરિયાળી બનાવવા માટે, ગુણવત્તાવાળી બનાવવા, પર્યાવરણ સમતુલા જાળવવા, પૃથ્વી પરનું તાપમાન જાળવવા, વરસાદ લાવવા, પ્રાણવાયુનું પ્રમાણ વધારવા, એક અને માત્ર એક જ ઉપાય છે, વૃક્ષો વાવવા, ઉછેરવા અને રક્ષવા. એટલે જ કહેવાય છે ને કે વૃક્ષો વાવો, સ્વસ્થ જીવન અપનાવો. તો આવો, છોડમાં રણછોડના દર્શન કરી ચાલો તરુવરને ભજીએ અને સમગ્ર જીવસૃષ્ટિને સુખમય જીવન જીવવાની દિશામાં કદમ માંડીએ.
1: ચાલો તરુવરને ભજીએ. આ માહિતીસભર વાર્તાલાપ આપે હમણાં જ ભાવિની પંડ્યા પાસેથી સાંભળો.
2: અને બહેનો, આ વાર્તાલાપ સાંભળીને આપણે આજે એટલું ચોક્કસથી નક્કી કરીએ કે આપણા ઘરે જે પણ પ્રસંગ હોય ને, એ પ્રસંગને યાદગાર બનાવવા માટે એક છોડ અવશ્ય વાવીએ.
1: અને આપણે જે પ્રકૃતિના તત્વોની વચ્ચે રહીએ છીએ, એ તત્વો સાથે હંમેશા અનુકૂળ બનીને રહીએ અને એને પણ આપણા અનુકૂળ બનીને રહેવા માટેનો મોકો પણ આપીએ.
2: અને બહેનો, જો આ રીતે આપણે પ્રકૃતિને પૂજા કરીશું ને, તો પ્રકૃતિના આશીર્વાદ આપણા પર ચોક્કસથી વરસતા રહેશે.

0: જુઓ બહેનો, આપણે પૃથ્વીના માલિક નથી, પણ તેના ટ્રસ્ટી છીએ. આ હવા, આ નદીઓ અને આ હરિયાળી આપણને પૂર્વજો તરફથી વારસામાં મળી છે, અને એ જ બધો વારસો આપણે આવનારી પેઢીને સલામત રીતે સોંપવાનો છે.
1: અને જ્યારે આપણે એક નાનો છોડ રોપીએ છીએ ને, ત્યારે આપણે માત્ર એક વૃક્ષ નથી વાવતા, પણ આવતીકાલનો શ્વાસ વાવીએ છીએ.
0: હા બહેનો, ફક્ત વાતો કરવાથી પરિવર્તન નહીં આવે. વાવશો જો એક છોડ, તો જ છાયણો મળતો હોય છે.
1: કુદરત સાથેનું નાતો હવે જરા વધુ ઘેરો કરીએ. ચાલને દોસ્ત, આ પૃથ્વીને થોડી વધુ લીલીછમ કરીએ.
0: તો બહેનો, આ કાર્યક્રમના અંતમાં આપણે આજે એક નાનો એવો સંકલ્પ ચોક્કસથી લઈએ. એક વ્યક્તિ, એક વૃક્ષ. જો આપણે આટલું કરી શકીશું ને, તો પણ ધરતી માતાના ઋણમાંથી થોડા અંશે પણ મુક્ત થઈ શકીશું.
1: તો ઋણાનું બંધનમાંથી મુક્ત થવાના સંકલ્પ સાથે આજનો સહિયર કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો.
0: ફરી મળીશું આવતા મંગળવારે આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં,
1: બરાબર 12:30 વાગે.
0: તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો ધારાબેન.
1: આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિષ્યવૃત્તિ યોજનાઓને યુવાનોના સ્વપ્નને પાંખ આપનારું માધ્યમ ગણાવી. ન્યાયમૂર્તિ સૂર્યકાંતે સર્વોચ્ચ અદાલતના 5 નવનિયુક્ત ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા. ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપ્યું. દ્વિપક્ષીય વ્યાવસાયિક સંબંધને વધુ સુદૃઢ બનાવવા વિદેશમંત્રીની દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ પોલ માશાટાઇલ સાથે બેઠક. અને નોર્વે ચેસ 2026ના 7મા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદા અને વિશ્વ વિજેતા ડી ગુકેશનો વિજય. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે શિક્ષણ એ સશક્તિકરણનું એક શક્તિશાળી માધ્યમ છે જે વ્યક્તિઓને આત્મનિર્ભર, જાગૃત અને સક્ષમ બનાવે છે. આજે નવી દિલ્હીમાં શિષ્યવૃત્તિ યોજનાના આદિવાસી લાભાર્થીઓને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સાચો વિકાસ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જ્યારે સમાજના તમામ વર્ગો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પ્રગતિ કરે. તેમણે ભાર મૂક્યો કે સરકારી શિષ્યવૃત્તિ યોજનાઓએ ઉચ્ચ શિક્ષણ અને નવી તકો સુધી પહોંચને સક્ષમ બનાવીને આદિવાસીઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. તેમણે ભારતીય પ્રતિભાને ઓળખવા અને તેને આગળ વધારવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
1: ભારત સરકાર જનજાતિય સમુદાય કે યુવાઓ કો આગે બઢાને કે લિયે અનેક યોજનાઓ કે માધ્યમ સે નિરંતર પ્રયાસ કર રહે હૈ. છાત્રવૃત્તિ યોજના કેવળ આર્થિક સહાયતા નહીં હૈ, એ યુવાઓ કે સપનો કો પંખ દેને કા માધ્યમ હૈ. એ ઉન યુવાઓ કે જીવન મે નઈ સંભાવનાઓ કા દ્વાર ખલતી હૈ, જિન મે પ્રતિભા તો હોતી હી હૈ પરંતુ સંસાધનો કા અભાવ ઉન્હે આગે બઢતે રોકતા. લેકિન મુજે યે જાનકાર પ્રસન્નતા હુઈ કે આપને સે અનેક યુવાઓ ને વિભિન્ન
0: ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આજે સર્વોચ્ચ અદાલતના 5 નવા ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા. ન્યાયાધીશ શીલ નાગુ, શ્રી ચંદ્રશેખર, સંજીવ સચદેવા, અરુણ પલ્લી અને વરિષ્ઠ વકીલ વી મોહનાએ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશોની સંખ્યા સુધારો વટહુકમ 2026 જાહેર કર્યાના અઠવાડિયા બાદ આ શપથ સમારોહ યોજાયો હતો, જેમાં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 34થી વધારીને 38 કરવામાં આવી છે, જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશનો પણ સમાવેશ થાય છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. તેમણે કહ્યું કે અમેરિકન ટીમ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવા માટે વાટાઘાટો કરવા નવી દિલ્હીમાં છે. આ વાટાઘાટો આજથી 4 જૂન

દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. ભારતના વાણિજ્ય વિભાગમાં અધિક સચિવ દર્પણ જૈન છે, જ્યારે અમેરિકન ટીમનું નેતૃત્વ બ્રેન્ડન લિંચ કરી રહ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ પોલ માશાટાઇલ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે બેઠક દરમિયાન તેમણે વેપાર, રોકાણ, એમએસએમઈ, ડિજિટલ અને માળખાગત સુવિધાઓમાં તકો અંગે ચર્ચા કરી હતી. બંને દેશો આંતરરાષ્ટ્રીય મંચ પરથી નજીકથી કામ કરવા સંમત થયા હોવાનું પણ ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈએ સ્કેન કરેલ ઉત્તરવહીઓમાં સમસ્યાઓની ચકાસણી અને જવાબોના પુનઃમૂલ્યાંકન માટેનું પોર્ટલ આજથી શરૂ કર્યું. આ પોર્ટલ 6 જૂન સુધી ખુલ્લું રહેશે. એક નિવેદનમાં સીબીએસઈએ જણાવ્યું કે આ સુવિધા ફક્ત તે વિદ્યાર્થીઓ જ મેળવી શકશે જેમણે તેમની મૂલ્યાંકન કરેલ ઉત્તરવહીઓની સ્કેન કરેલ નકલ મેળવી છે. બોર્ડે જણાવ્યું હતું કે સુરક્ષાના કારણોસર આધાર ચકાસણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે બાળકો પાસે આધાર નથી તેમના માતા પિતા, સંબંધીઓ અથવા વાલીઓની આધાર વિગતોનો ઉપયોગ કરી શકાશે. સીબીએસઈના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓએ પૂરી પાડવામાં આવેલી સ્કેન કરેલ નકલોમાં જોવા મળેલ ખામીઓની ચકાસણી માટે પ્રતિ ઉત્તરવહી 100 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે પુનઃમૂલ્યાંકન માટે પ્રતિ પ્રશ્ન 25 રૂપિયા ચૂકવવા પડશે. ફી ફક્ત યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ જેવા ઓનલાઈન મોડ દ્વારા ચૂકવી શકાય છે. સીબીએસઈએ વિદ્યાર્થીઓને ગુણની ચકાસણી અને પુનઃમૂલ્યાંકન માટે કેવી રીતે અરજી કરવી તે અંગે પગલા દર પગલાની સૂચનાઓ માટે ટ્યુટોરિયલ વિડીયો કાળજીપૂર્વક જોવાની સલાહ આપી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ગૃહ મંત્રાલયે ઇમિગ્રેશન અને વિદેશીઓ સુધારા નિયમો 2026ને સૂચિત કર્યા છે, જેમાં ઇમિગ્રેશન અને વિદેશીઓ નિયમો 2025 હેઠળ નોંધણી સમયરેખા અને અપીલ પદ્ધતિમાં મુખ્ય ફેરફાર રજૂ કરવામાં આવ્યા છે. આ સુધારો ભારતમાં આગમનના 180 દિવસની સમાપ્તિ પહેલા કોઈપણ સમયે નોંધણી પૂર્ણ કરવાની રહે છે. અગાઉ 180 દિવસની અવધિ સમાપ્ત થયા બાદ 14 દિવસની અંદર નોંધણી પૂર્ણ કરવાની રહેતી હતી. જો કે આ સમયગાળા પછી મોડી નોંધણી હવે ફક્ત કટોકટીની પરિસ્થિતિઓમાં જ મંજૂરી આપવામાં આવશે. ભારતે આફ્રિકામાં જાહેર આરોગ્ય તૈયારીઓને સહાય આપવા અને ઇબોલા પ્રતિભાવ પ્રયાસોને મજબૂત બનાવવા માટે બીજીવાર તબીબી સહાય મોકલી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે આ સહાયમાં રક્ષણાત્મક ગિયર, ડાયગ્નોસ્ટિક અને મોનિટરિંગ સાધનો, દવાઓ અને પોષણયુક્ત પુરવણીઓનો સમાવેશ થાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 43 ટનની આ શિપમેન્ટ આફ્રિકન યુનિયનના સભ્ય દેશોમાં જાહેર આરોગ્ય તૈયારીઓને વધુ સક્ષમ બનાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગણાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે તેલંગણાએ વર્ષોથી નવીનતા અને વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે તેલંગણાએ તેના લોકોની સર્જનાત્મકતા, નવીનતા, સખત મહેનત અને સ્થિતિસ્થાપકતા દ્વારા રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેલંગણાના લોકો તેમની સર્જનાત્મકતા અને વ્યાવસાયિક કુશળતા માટે પ્રખ્યાત છે. રાજ્ય એક મહાન ઇતિહાસ અને ભવ્ય સંસ્કૃતિ ધરાવે છે, જે હિંમત, નિશ્ચય અને સંઘર્ષની ભાવનાના પ્રતીક તરીકે ઊભું છે. નોર્વે ચેસ 2026ના 7મા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદા અને વિશ્વ વિજેતા ડી ગુકેશનો વિજય થયો. પ્રજ્ઞાનંદા રમેશ બાબુએ ક્લાસિકલ મેચમાં અલીરેઝા ફિરોઝાને, જ્યારે ડી ગુકેશે આર્માગેડન મેચમાં વેસ્લી શોને હરાવીને જીત મેળવી. મહિલા વર્ગમાં કોનેરૂ હમ્પી અને દિવ્યા દેશમુખ વચ્ચેની રોમાંચક રહેલી ક્લાસિકલ મેચ અંતે ડ્રોમાં પરિણમી હતી. ત્યારબાદ આર્માગેડન મેચ જીતી દિવ્યાએ વધારાના પોઈન્ટ મેળવ્યા અને પોતાની સ્થિતિ મજબૂત બનાવી હતી. હવામાન વિભાગે આજે કર્ણાટક, કેરળ, માહે, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડું થવાની શક્યતા છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો, ગુજરાત, ઓડિશા, રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તો અરૂણાચલ પ્રદેશ, આસામ

મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા અને ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આવતીકાલ સુધી ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. દક્ષિણ કોરિયાના સંરક્ષણ શસ્ત્ર ઉત્પાદક હનવા એરોસ્પેસના જેડેઓન પ્લાન્ટમાં આજે વિસ્ફોટ થતાં 5 લોકોના મોત અને 2 અન્ય ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઉત્પાદકે આંશિક રીતે ઉત્પાદન સ્થગિત કરી દીધું છે. પોલીસે અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. ઇટલીના દક્ષિણ કેલાબ્રિયા પ્રદેશના દરિયાકાંઠે આજે વહેલી સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્રબિંદુ સમુદ્રમાં લગભગ 250 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. કેલાબ્રિયા, સિસિલી, કેમ્પાનિયા અને પુગલિયા સહિત દક્ષિણ ઇટાલીના ઘણા પ્રદેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિક્ષ્યવૃત્તિ યોજનાઓને યુવાનોના સ્વપ્નને પાંખ આપનારું માધ્યમ ગણાવી. ન્યાયમૂર્તિ સૂર્યકાંતે સર્વોચ્ચ અદાલતના 5 નવનિયુક્ત ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા. ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપ્યું. દ્વિપક્ષીય વ્યાવસાયિક સંબંધને વધુ સુદૃઢ બનાવવા વિદેશમંત્રીની દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ પોલ માશાટાઇલ સાથે બેઠક અને નોર્વે ચેસ 2026ના 7મા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદા અને વિશ્વ વિજેતા ડી ગુકેશનો વિજય. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: कल तक आंतरिक कर्नाटक, केरलम, माहे, लक्षद्वीप, तमिलनाडु, पुदुचेरी और कारैक्काल में तेज बारिश का अनुमान है। अगले दो से तीन दिन तक हरियाणा, चंडीगढ़, दिल्ली, अंडमान और निकोबार द्वीप समूह, छत्तीसगढ़, झारखंड, कोंकण और गोवा, लक्षद्वीप, महाराष्ट्र, रायलसीमा, सौराष्ट्र और कच्छ, तेलंगाना और पश्चिमी उत्तर प्रदेश में बिजली चमकने और तेज हवाओं के साथ बारिश की संभावना है। अब अंत में मुख्य समाचार एक बार फिर। राष्ट्रपति द्रौपदी मुर्मू ने जनजातीय छात्रवृत्ति योजना के लाभार्थियों को संबोधित किया। राष्ट्रपति ने सभी वर्गों के विकास के लिए सामाजिक, आर्थिक और शैक्षिक रूप से प्रगति पर जोर दिया। सरकार ने आव्रजन और विदेशी संशोधन नियम 2026 अधिसूचित किए। पंजीकरण समय सीमा और अपील प्रक्रिया में महत्वपूर्ण बदलाव किए गए। भारत के मुख्य न्यायाधीश सूर्यकांत ने सर्वोच्च न्यायालय के 5 नए न्यायाधीशों को पद की शपथ दिलाई। राजस्थान, गुजरात, पश्चिमी मध्य प्रदेश, ओडिशा और तटीय आंध्र प्रदेश में आज आंधी तूफान का ऑरेंज अलर्ट जारी। और महिला क्रिकेट में भारत और इंग्लैंड के बीच तीसरा और अंतिम T20 अंतर्राष्ट्रीय मैच आज इंग्लैंड के टॉन्टन में खेला जाएगा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आप सुन रहे हैं विविध भारती, देश की सुरीली धड़कन।
2: 2 जून, सखी सहेली के आंगन में सजेगी खुशियों की रंगोली, हंसी की खनक, यादों की महक, बातों में घुलेगी आत्मीयता की रोली। दो जून विविध भारती के सजीव प्रसारण में आएंगी अपने अभिनय से हम सबको मोहित करने वाली मशहूर अभिनेत्री हिमानी शिवपुरी।
3: नमस्कार, मैं हूँ हिमानी शिवपुरी और मैं आपसे मुखातिब हो रही हूँ विविध भारती के सखी सहेली कार्यक्रम की वर्षगांठ पर 2 जून को।
2: जी हाँ, हिमानी शिवपुरी होंगी हमारी विशेष सखी। 2 जून सखी सहेली की वर्षगांठ पर हम जलाएंगे स्मृतियों के दीप।
4: बधाई हो, बधाई जन्मदिन की तुम।
2: जश्न के गुब्बारे उड़ेंगे हिमानी जी के संग।
4: जन्मदिन तुम्हारा, मिलेंगे लड्डू हमको।
2: हिमानी जी साझा करेंगी अपने दिल की बात, तो जरूर सुनिएगा 2 जून विशेष सखी सहेली दिन में 3 बजे।
1: जी हाँ, जरूर जुड़िए हमारे साथ आज सखी सहेली स्पेशल।
5: उत्पन्न बाजार समिति APMC ना सेक्रेटरी पराग पटेले वधु माहिती आपी।
6: ગત રાત્રિએ 12:30 આસપાસ ભયંકર તોફાની વરસાદ અને વાવાઝોડા આવવાના કારણે માર્કેટયાર્ડની અંદર શેડમાં પડેલો માલ, જે વેપારીઓનો થોડો ઘણો જે બગડ્યો છે, તેમજ વધુ પ્રકારનો જો આમ જોવા જઈએ તો ગામડાની અંદર ખેડૂતોની બાજરી જેવા પાકો જે હાલ એની વાઢવાના અને લણવાનું જે ચાલુ છે એ બાબતમાં ખેડૂત પણ ને ભાઈઓને ખૂબ પ્રકારનું નુકસાન થયું છે।
5: સુરેન્દ્રનગરમાં પણ તમામ 10 તાલુકામાં મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે। ભાવનગરમાં રાત્રે 2 વાગે ભારે પવન સાથે વરસાદ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી, તો અરવલ્લીમાં મોડી રાત્રે વાવાઝોડું ફૂંકાતા કેટલાક વિસ્તારમાં વૃક્ષ અને હોર્ડિંગ્સ પડી ગયા હતા, જ્યારે મોડાસા તાલુકાના અણદાપુર ગામમાં કેટલાક મકાનના પતરા પણ ઉડી ગયા છે। ડાંગમાં પણ મોડી રાત્રે સરેરાશ 15 મિલીમીટર વરસાદ થતાં વાવાઝોડામાં પિંપરી વ્યારા માર્ગ પર આવેલા સીસીટીવી કેમેરાનું ટાવર તૂટી પડ્યું। ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી, તો બોટાદમાં આજે વહેલી સવારે વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થતાં મેઘરાજાનું આગમન થયું છે, જ્યારે તાપીમાં વ્યારાના ચીખલી નાકા બજાર વિસ્તાર સહિત આસપાસના વિસ્તારમાં ગઈકાલે વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોને ચિંતામાં મુકાયા છે। અમદાવાદમાં આજથી સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનનો પ્રારંભ કરાયો। મહાનગરપાલિકા અને સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ અભિયાનમાં ઉર્જામંત્રી ઋષિકેશ પટેલ પણ જોડાયા। આ અભિયાન અમદાવાદને વધુ સ્વચ્છ, સુંદર, હરિયાળું અને સુવ્યવસ્થિત શહેર બનાવવામાં જન આંદોલન સાબિત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો।
7: સ્વચ્છતા સ્વભાવ બને, લોકો કે દિલ મે ઓર મન મે રહે કે મેરે આસપાસ કા પર્યાવરણ સ્વચ્છ હો, જહાં પર ભી સાર્વજનિક સ્થળ હૈ કો સાફ રખને કી જો અપીલ આદરણીય મોદી સાહેબ ને કી હૈ, ઉસકી વજહ સે હર જગહ પે સ્વચ્છતા કે બાદ કા કૂડા ઉઠાને કે લિયે ઉસકા નિકાલ કરને કે લિયે સરકાર વ્યવસ્થા એ કર સકતી હૈ, લેકિન સ્વભાવ બનાના તો લોકો કે હી પડેગા।
5: અરવલ્લી થી અમદાવાદના રાણીપ સુધીની નવી બસ સેવાનો પ્રારંભ

0: અપાયો. આદિવાસી વિકાસ રાજ્યમંત્રી પીસી બરંડાએ લીલી ઝંડી આપી આ બસને પ્રસ્થાન કરાવ્યું હતું. દરમિયાન તેમણે બસ મથક ખાતે મુસાફરો સાથે સંવાદ પણ સાધ્યો હતો.
1: રાજ્ય સરકારના મંત્રી પીસી બરંડાના હસ્તે ભિલોડા ડેપો ખાતેથી ભિલોડા રાણીપ અમદાવાદની નવીન બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મંત્રીએ લીલી ઝંડી આપીને બસને પ્રસ્થાન કરાવ્યું હતું, તેમજ બસ સ્ટેશન ખાતે મુસાફરો સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને સૂચનાઓ અંગે માહિતી મેળવી હતી. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોને શહેરો સાથે વધુ સારી રીતે જોડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. નવીન બસ સેવા શરૂ થતા ભિલોડા વિસ્તારના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને વેપાર અમદાવાદ જવા આવવા માટે મોટી રાહત મળશે. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાબરકાંઠાના વડાલી તાલુકામાં કેસરગંજમાં બે દિવસનો ગ્રામ કલ્યાણ કાર્યક્રમ યોજ્યો. દરમિયાન તેમણે ખેડૂતો, પશુપાલકો, મહિલાઓ, બાળકો તથા વડીલો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું, મહિલાઓના આરોગ્ય અને સશક્તિકરણ અંગે ચર્ચાઓ કરી, તેમજ બાળકો સાથે વાર્તાઓ કરીને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા. અંદાજે 3 કલાક સુધી એસટી બસમાં સામાન્ય મુસાફરની જેમ સફર કરીને રાજ્યપાલશ્રી ગાંધીનગરથી કેસરગંજ પહોંચ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી ચેનલ AIR ન્યૂઝ _ABID ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

મિત્રો, હમણાં જ આપ વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ સાંભળી રહ્યા હતા અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પર

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

ગિરફ્તાર ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું આશા ભોસલે અને કિશોર કુમારના સ્વરે ગવાયેલ. મિત્રો, આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે ફરી એકવાર સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સાંજના 5:30 થવા જઈ રહી છે. થોડી જ વારમાં સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ NCERT. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં સાંભળીએ આ કેટલાક વિજ્ઞાપન.

0: સમય અત્યારે સાંજના 6 થયા છે. પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી.
1: કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈ બહેનોને આપણા દોસ્ત કેતન રાવલ તેમજ
2: પારૂ રાવલના નમસ્કાર.

0: मीठी
1: हा
0: आ अर्धो जेठ गयो हा
1: हा जेठ तो गयो हा पण हूँ शू कहू छू आ तो मने कई बुद्धि जेवू नहीं होय एवू लागे छे हा
0: પણ આ બુદ્ધિની વાત પછી કરજે. પણ આ કયો અડધો જેઠ ગયો ખબર છે? અધિક અડધો જેઠ ગયો, હજુ તો અધિક અડધો જેઠ બાકી અને સાચો જેઠ તો આખે આખો બાકી છે. હા
1: હા, એ બધી વાત તો મને ખબર છે, પણ તમને ખબર છે લોકો બધા એમના બૈરા માટે હું લાવે, હું લાવે ચાંદી લાવે બધું ના લાવે, અને તમે મારા માટે હું લાવે ખબર છે આ પથ્થર લવાય, કોઈ દિવસ આટલો મોટો પથ્થર લવાય.
0: પણ આ પથ્થર શું કરવા લાવ્યો ખબર છે?
1: મને નહીં ખબર.
0: અરે ભાઈ મીઠી, આ પથ્થર છે ને તું ઘણા દાડાથી કપડાં ધોવે છે, તે મેં જોયું કે પેલું તગાર ઊંધું વાળી અને એની ઉપર કપડો છપછપ આવે અને ધોવે, તગારા ઉપર તો કંઈક કપડો છપછપ આવતો હશે.
1: પણ એ તો મને તો હવે છે પછી પ્રેક્ટિસ પડી ગઈ એટલે ચાલી જાય. કારણ છે કે હું કેટલા વર્ષોથી એવી રીતે કપડાં ધોઉં છું, અને મેં તમને નતું કહ્યું કે મને સરસ આવું બાથરૂમ કે ચોકડી બનાવી આપો એમ, તો તમે મને શું કહ્યું કે આ તો લપસી પડાય એટલે આવું બધું ના કરાય એમ.
0: પણ મીઠી ચોકડી તો ચોકડી, પણ તને આ ઉનાળાની અંદર છે ને આ ઘરના વાડામાં અથવા ઘરના આંગણામાં જ આ બધો કપડો ધોવાની ટેવ પડી છે કે પાણી છૂટું જાય આગળના પાછળ, પણ આ બધું સારું નહીં. હા
1: પણ શાંતિ લાગે આમ, શાંતિથી કપડાં તો ધોવાય ને એમ, એટલે
0: આ બહાર પેલી લેમ્બડી રોપી છે એટલે લેમ્બડીનો છોયો મળે એટલે લેમ્બડીને આચે તું કપડો ધોવે મને ખબર છે. પણ મીઠી આ લેમ્બડી ના હોત તો ખબર પડી જતી. હા
1: હા, મને બહુ ગરમી લાગતી હોય એ ના હોત તો.
0: અને
1: બીજો એક ફાયદો શું ખબર છે, આવી રીતે કપડાં ધોઈએ ને તો આજુબાજુની થોડી ઘણી બેનપણીઓ પણ વાતો કરવા આવે, એટલે કપડા ધોતા ધોતા થોડી વાત પણ થઈ જાય.
0: પણ એટલે તો મીઠી આ તારે લીમડા નીચે આરામથી કપડો ધોવાય એના માટે તો આ નદી પરથી આખો પથ્થર ઉચકી લાવ્યો છો.
1: પણ પથ્થર લવાતું હોય એ તો કેટલો બધો વજનવાળો પથ્થર છે, તો બુદ્ધિ ના હોય તમારે આવી રીતે ના ઉચકીને લઈ જવાય.
0: મીઠી આ પથ્થરો કઈ હું ખભે ઉચકી નથી લાવ્યો.
1: તો કેવી રીતે લાવ્યો?
0: આ પથ્થરો તો છે ને આ સાયકલ પાછળ મૂકી દીધો હતો, અને એટલો મોટો પથ્થરો નથી, આ તો 20-25 કિલોનો પથ્થરો કહેવાય. આ પથ્થરો સાયકલ પાછળ મૂકી અને સાયકલ ચલાવીને લાવ્યો. બોલ એમાં શું વજન પડ્યું?
1: અરે મને એમ કે તમે ઉચકી જ લાયા હોય, કદાચ પેલા પિક્ચરમાં બતાવ્યું એવી રીતે, કદાચ તમને એમ થયું કે આ મીઠી બિચારી આવી રીતે કપડાં ધોવે છે તો આ પથ્થર લઈ જવું એના પર મૂકીને કપડાં ધોવે, એટલે કદાચ તમે લઈ આવ્યા હોય.
0: મીઠી એ પિક્ચરમાં જોઈએ એવું કરવાવાળા મોણો હતા. હા પહેલાંના જમાનાના મોણો આવો આખો પથ્થરો ઉચકતા હતા. એક વાત કહું, આપણી બાજુની અંદર પેલું ઘર છે ને એ ઓંગણા વચ્ચે વચ મોટો પથ્થરો દેખાય છે.
1: હા દેખાય છે.
0: એ પથ્થરો હું જે પથ્થરો લાવ્યો એના કરતા કેટલો મોટો છે?
1: એ તો બહુ જ મોટો છે, અને વજન પણ કેટલું બધું,
0: 2-3 કે 4 મોણથી ઊંચો ના થાય એટલો મોટો પથ્થરો છે. વિચાર કર આ પથ્થરો અહીં શું કરવા આવ્યો હશે?
1: ખબર નહીં, કદાચ એ લોકો મૂક્યો હોય શો માટે એવું હોય.
0: ભાઈ પથ્થરો કોઈ શો માટે ના મૂકે, આ તારા માટે જે રીતથી હું પથ્થરો કપડો ધોવા લાવ્યો ને એવી જ રીતથી છે ને એ બાજુવાળા એક માસી રહેતા હતા. એ માસીના ઘરવાળા આમ એ માસીને બહુ પ્રેમ કરે, એટલો બધો પ્રેમ કરે કે માસી જો કંઈક માગે ને તો એનાથી બમણું આપી દે. અને એક દાડે એવું જ થયું કે માસીએ એમના ઘરવાળાને કહ્યું કે તમે જુઓ ને આ લોકોનો બૈરો નદીએ જઈને કપડો ધોવે છે, નદીએ કેટલા સરસ મજાના પથરા ગોઠવેલા હોય છે કુદરત તરફથી, તો એ પથરા પર મસ્ત કપડો ધોવાય છે. પણ મારે આ ઘરના કોમમાંથી નવરાશ મળતી નહીં, નદી જવાતું નહીં, ને ઘેર કપડો ધોવાની મજા આવતી નહીં. એ તો મને આ દિવાળી આવે અને કંઈક ગોદળીઓ ધોવાનું થાય ત્યારે હું નદીએ જઉં અને પથરા ઉપર ગોદળીઓ ધોઉં, બાકી આ નદી જેવો પથરો જો ઘેર હોય તો કેટલી સરસ મજા આવી જાય એમ એ માસી એમના ઘરવાળાને કહ્યું. બોલ મીઠી.
1: તો પછી
0: પછી તો હું પહેલોના જમાનાના માણસો તો ખબર છે ને પહાડ ચીરીને આમ નેર બનાવી દેતા હતા, એવા પ્રેમીઓ થઈ ગયા છે ખબર છે ને તને.
1: અમે પહેલા જમાનામાં લોકો આમ સાચું પ્રેમ કરતા હતા, હા અત્યારે મને નથી લાગતું એટલું કોઈ કરતું.

0: ભાઈ ભાઈ અત્યારે પ્રેમ કરતા હશે, પણ અત્યારની પત્ની પાણીપુરી જ મગાવે, પછી એને ઘરવાળો પાણીપુરી જ લાવે ને. પેલો નહીં, ઘરવાળીઓ અપેક્ષાઓ જેવી રાખતી હતી.
1: અત્યારે તો કોઈ પાણીપુરી નહીં લઈ આપતું એવું છે
0: એમ.
1: હા, પાણીપુરી કોઈ નહીં ખવડાવતું, જાતે જઈને જ ખાવી પડે છે.
0: પણ હવે એના ઘરવાળાને પાણીપુરી માં જો ટેસ્ટ ના આવતો હોય તો પછી એની ઘરવાળી એકલો જ ખાવો પડે. પણ પેલી માસીની વાત કહું ને, તો માસી એ પથરાની વાત કરીને, તો એક દિવસ એમના ઘરવાળા નદી પર ગયા, નદી પર જોયું અને બધી મહિલાઓ કપડાં ધોતી હતી એ પણ જોયું, અને એ મોટા મોટા નદીમાં તો કુદરતી ગોઠવેલા પથરા, તેમાંથી એક મોટો પથ્થર એમને પસંદ કર્યો. અને પછી બે ત્રણ જણને ભેગા કરીને કહ્યું કે આ પથ્થરો મને ખભે ચડાવી આપો છો. બધાએ કહ્યું આ પથ્થરો તમારે ખભે ચડાવીને શું કમશે, બસ મારે ઘેર લઈ જવો છે. પછી એમની વાત માનીને બે ચાર જણે એ પથ્થરો ખભે ચડાયા લ્યો, પાંચ મણથી ઉપર પથ્થરો હશે, ખભે ચડાયા લ્યો અને એક શ્વાસે ઘેર લાવી અને એ પથ્થરો એ આંગણામાં મૂક્યો હતો. અને ત્યાર પછી પેલી માસીએ કહ્યું આ શું લાયા, આ તાર માટે કપડાં ધોવાનો પથ્થરો લાયા, અને આટલો મોટો પથ્થરો કેવી રીતે લાયા, ગાડામાં લાયા? તો કે ના, તાર ઘરવાળો ખભેવું જ કી લાયો. બોલ મીઠી, પેલોના મોણા કેટલા મજબૂત હશે હે.
1: અને તાકાત એ બહુ. અને માસીને તો એ પથ્થર એટલે સોનું જ કહેવાય એમ.
0: એ સોના કરતો મોઘું. પેલું ખબર છે, એક મેનું મારેલું નરસિંહ મહેતાને એમની વેવાને.
1: હા ખબર છે, ખરું પણ યાદ નહીં આવતું.
0: એ મોમેરામાં આ લાવજો ને પેલું લાવજો ને છેલ્લો કશું ના લાવો તો બે પથરાય લાવજો એવું કહેલું ને, તો કૃષ્ણ ભગવાને એ મોમેરું પૂરેલું ને એમાં બે પથરાય આલેલા. આ એવી વાત છે.
1: હા એવી જ વાત થઈ છે. હા એટલે જ મને લાગે તમે આ મારા માટે આ પથ્થર લાયા છો.
0: પથરો લાયો, પણ એ પથરો છે ને ગમે તેટલું પાણી રેડો ને તો કોરો ને કોરો રે. હા
1: હા એ તો કોરો થઈ જાય ને.
0: એટલે એની પરથી પણ એક કહેવત છે કે પથરા પર ગમે તેટલું પાણી રેડો તો એ કોરો ને કોરો, અને માટી ઉપર પાણી રેડીએ ને તો પાછી માટી તરત પલરી જાય. હા મીઠી,
1: એટલે કોઈને પણ આપણે ગમે તેટલી શિખામણ આપે પણ શેઠની શિખામણ તો જાપા સુધી એવું કહેવાય છે ને.
0: હા ઘણા માણસને આપણે શિખામણ આપીએ પણ એને શિખામણ અસર જ ના કરે
1: અને સુધરે જ ના એમ. હા સમજાઈએ તો
0: આપણે બે મિનિટ સલાહ આપીએ ને ત્યાં સુધી હા હા કે ભાઈ આ બીડી તમાકુ છોડ દે, તો કે હા હા કે ભાઈ તમાકુ ના ખાવી જોઈએ એનાથી કેન્સર થાય. અને બધાને સલાહ આપવામાં આવે તો બધા હા હા કે, પણ પાછા બીજે ને ત્રીજે દાડે પાછા તમાકુ ચાલુ કરી દે. હા પથરો કોરો ને કોરો એવી વાત છે, પણ મીઠી આ પથરો ભલે કોરો ને કોરો થઈ જાય પણ રોજ એને પલાળજે. હા પલાળજે એટલે એની પર કપડાં ધોજે.
1: હા મેં તો વિચાર કર્યો છે એ પથ્થર છે ને સરસ આમ કટિંગ કરાય અને ચોરસ બનાવડાવી દેશે. હા હવે તેવા મશીન પણ આવે છે.
0: લો પાછું આ તો મીઠી વધારાનું કોમ ઉભું કર્યું.
1: એટલે આમ સરસ આમ પેલું કોટા સ્ટોર નો કેવો પથ્થર હોય એવો સરસ બનાવી અને ચોરસ બનાવી અને ફિટ કરાવી દઈશ, પછી આરામથી કપડાં ધોઈશ.
0: ભલે મીઠી જે કરવું હોય કરજે, પણ પેલી માસીનો જે પથરો છે ને બાજુમાં આપણા ઘરની બાજુમાં પેલો પાંચ મણ છ મણ નો પથરો.
1: હા
0: એ પથરાની આગળ વાત કહું, એ માસી ગુજરી ગયો, એમના ઘરવાળાએ ગુજરી ગયા અને પથરો તો તઈનો તઈ રહ્યો. પછી જૂનું ઘરે તોડ્યું અને નવું ઘર બનાવ્યું. એ નવું ઘર બનાવ્યું ત્યારે કેટલા બધા માણસ ભેગા થાય ને કહ્યું કે આ ઘરના આંગણા હોમે પથરો શું કોમ મેળ્યો છે, પણ કોઈથી એ પથરો હટ્યો નહીં. અને નવા જમાનાની વોવો આવી, એમને તો પથરો નડતો હતો કારણ કે તો વોશિંગ મશીનમાં કપડાં ધોવાવાળી તાર જેમ મીઠી નહીં કે હાથથી ધોવે, એટલે એમને તો પથરાની કોઈ જરૂર નહોતી. એટલે એમને તો પથરો હટાવવા માટે છે ને પાંચ માણસે ભેગા કર્યા, પણ એ પથરો હટ્યો નહીં અને તેથી ખસ્યો નહીં. અને આજે એ માસીની અને એમના ઘરવાળાની પ્રેમની યાદગીરી મેં પથરો ફળિયા વચ્ચે શોભાલ હશે. હા એટલે એ પથરા ઉપર ક્યારેક ક્યારેક તો હું બેસું છું. હા
1: બેસાતું હશે કોઈની યાદગીરી હોય ને.
0: અરે પણ પથરો છે એની પર બેસીએ ને તો એમાં આપણામાં ગુણ આવે કે માશા કેવા હશે, એમને એમની પત્ની માટે કેવું આખો મોટો પથરો ઉચકીને લાયા. એટલે તો એ પથરા ઉપર બેસું છું એટલે તો મારામાં ગુણ આવે મીઠી. આ તારા માટે નોનો તો નોનો પણ પથરો હું સાયકલ પર મૂકીને લાવ્યો ને.
1: હા લાયા તો ખરા. હા
0: આ બધો શેનો પ્રતાપ છે ખબર છે, પથરા પર બેહવાનો.
1: હા પછી હવે કાલે સિટીમાં જાઉં તો પછી મારા માટે પાણીપુરી પણ લઈ આવજો. હા
0: હા અરે મીઠી પાણીપુરી તહીથી હું લઈને આવું તો પાણી ઢોરાઈ જાય ને પૂરીઓ કઈ પડી જાય, એવું કોમ કરજો. હું પૂરીઓ લાવીશ, પાણી તું ઘેર બનાવતો શીખી જા.
1: શીખું છું પણ મજા નથી આવતી. હા
0: અરે પણ એ બરાબર મગાડી મોબાઈલમાં જોઈ લે, અને પાણી તું ઘેર બનાવે તો હવે તો પૂરીઓનો પેલો આખો નાખો પડીકો મળે છે, આખી નાખો પેકેટો કોથળીઓ ને કોથળીઓ એ લઈ આવીશું ને પછી ઘેર જેટલી ખાવી એટલી ખાજે.
1: હા હવે તેવું જ કરવાનું વિચાર્યું છે.
0: કારણ કે હવે આ જોન બેઠા બેઠા ગપ્પો મારવાનો અને પાણીપુરી ખાવાની છે. પણ મીઠી આ ગપ્પો બહુ વધારે પડતો થઈ ગયો નહીં લાગતો?
1: કોઈ વધારે પડતા થઈ ગયા છે,
0: પણ આ તો વધારે પડતું થઈ ગયું કહેવાય. આ તો ખેડૂતોનો કાર્યક્રમ છે તો કાર્યક્રમ

0: હવે ખેતીની સરસ મજાની વાત સંભળાય?
1: હા સંભળાઈએ ને.
0: હમ, અને ત્યાર પછીથી આપણે સરસ મજાનું ગીત સાંભળીશું.
2: અરે અરે અરે, ક્યા કર રહા હે? ઇધર ઇધર ઇધર હમ બોલ રહા હે, તેરે બીજું કા?
3: પુતલા બોલ લે.
2: હા, પક્ષીઓં સે તો હમ ખેત કો બચા લેતે હૈ, પર ઇન ઘાતક રસાયણો સે કૈસે બચાએ?
3: મતલબ?
2: દેખ બેટા, તું જો યે અંધાધું રસાયણ મિલાતા હે ના, મિટ્ટી કી સહેત બિગડને લગી હૈ, ઓર જબ માટી હી કમઝોર પડ જાયેગી, તો ઉપજ કૈસે સહેતમંદ હોગી? હૈ? અરે પહેલા એસા નહીં થા, પૂછના અપને બડે બુઝુર્ગો સે, કૈસે ફસલ લહેલાતી થી, શુદ્ધતા ઝલકતી થી, હાં, માટી ભી તંદુરસ્ત ઓર લોગ ભી. અરે પહેલી વાલી બાત કહાં?
3: પરમ તો સભી ડાલે.
2: સબ નહીં, આજ ભી લાખો જાગરૂક કિસાન પરંપરાગત વિધિ સે ફસલ ઉગા રહે, ઓર ચાખમ ઓર ઉપજ કી કિંમત ભી બહેતર પા રહે.
3: સચ?
2: રે બેટે, એક્સપિરિયન્સ સે બતા રહે હૈ, ધૂપ મે બાલ સફેદ નહીં કિયે હૈ. હાં
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
4: माटी से प्रेम की परंपरा है, परंपरागत.
0: किसानवाणी कार्यक्रम सांभळता सौ श्रोता मित्रों ने अपना दोस्त केतन रावल ना नमस्कार. मित्रों, मारो तमने एक सवाल छे, कार्यक्रम की शुरुआत में पण, कि शू तमारी जमीन में अगाउ जेटलो पाक पाकतो हतो तेटलो पाके छे खरो? મોટા ભાગના ખેડૂત મિત્રો કહેશે કે હા, એના કરતાં બમણો પાક પાકે છે, અમારા વડવાઓ પકવતા એનાથી બમણો પાક પાકે છે, એવું કહેશે. પરંતુ મિત્રો, બીજો સવાલ કે શું તમે જે પાક પકવો છો તેમાં તમે રાસાયણિક ખાતર આપો છો? તો મોટાભાગના ખેડૂત મિત્રો કહેશે કે હા, રાસાયણિક ખાતર તો આપવું જ પડે ને, રાસાયણિક ખાતર આપીએ તો જ પાક પાકે ને. હા મિત્રો, રાસાયણિક ખાતર આપો અને કદાચ તમારી જે ઉત્પાદકતા છે કદાચ વધી પણ ગઈ હોય, એ વાત શક્ય છે. પરંતુ એ સામે તમે એક ગંભીર ભૂલ કરી રહ્યા છો, અને તે ગંભીર ભૂલ એ છે કે તમારી જમીનને તમે નુકસાન પહોંચાડી રહ્યા છો, તમારી ફળદ્રુપ જમીનનો તમે નાશ કરી રહ્યા છો. માટે આ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો એ ચેતવણીરૂપ છે. ત્યારે મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે જમીન કઈ રીતથી ફળદ્રુપ બનાવી શકાય તેની વાત કરવાની છે. કારણ કે રાસાયણિક ખાતરના ઓછામાં ઓછા જથ્થા દ્વારા આપણે જો વધારે પાક પકવી શકીએ તો જ માનવું કે આપણી જમીન ફળદ્રુપ છે. ત્યારે આજના કાર્યક્રમમાં વાત કરવી છે જમીનની ફળદ્રુપતા વધારવાના ચાવીરૂપ મુદ્દાઓ વિશે, અને આ વિષય પર વાતચીત કરવા માટે અમે આમંત્રિત કરેલ છે પ્રોફેસર કનુભાઈ પટેલ, કે જેઓ મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર ખાતે સેવાનિવૃત્ત થયેલા છે. ત્યારે આજના કાર્યક્રમમાં હું આવકારું છું પટેલ સાહેબને. પટેલ સાહેબ, આજના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
5: નમસ્કાર. નમસ્કાર સાહેબ. નમસ્કાર
0: પટેલ સાહેબ. આ જમીન ફળદ્રુપતાની વાત શરૂ કરી છે તો એ જણાવો કે આ જમીન ફળદ્રુપતા વિશે તમે શું કહેશો?
5: કોઈ પણ પાકની જ્યારે ખેતી કરવી હોય તો જમીન જે છે ને એ પાયાનું ફેક્ટર પરિબળ છે. અને ભારત દેશ આપણો જ્યારે ખેતી પ્રધાન દેશ છે, લગભગ 60-70% લોકો ગામડામાં રહે છે, અને ગામડામાં રહેતા જે લોકોનો મુખ્ય વ્યવસાય એ ખેતી છે. આપણા લોકલાડીલા જેને કહી શકાય કે માનનીય વડાપ્રધાન મોદી સાહેબે પણ 2017 આહવાન કર્યું હતું કે મારે ભારતના જે કિસાનો છે એમની આવક ડબલ કરવી. તો એ આવક ડબલ કરવા માટે પહેલામાં પહેલી વસ્તુ એ છે કે જમીનને કેવી રીતે ફળદ્રુપ બનાવી શકાય એ ખેડૂત મિત્રોએ જાણવું જરૂરી છે. એટલે કોઈ પણ પાકની ખેતી કરવા માટે જમીન અને જમીનની ફળદ્રુપતા એ ખૂબ જ મહત્વનું પાસું છે. હાલમાં ઘનિષ્ઠ પાક પદ્ધતિ અપનાવવાથી ખેડૂતોને એક જ જમીનનો ટુકડો વર્ષમાં 2-3 જુદા જુદા પાકોનું વાવેતર કરવા માટે ઉપયોગમાં લે છે. આમ એક જ જમીનમાં અથવા તો એક જ ખેતરમાં વારંવાર પાક લેવાથી જમીનમાં રહેલા પોષક તત્વો ઓછા થાય છે. તેની સામે નવું પૌષ્ટિક પોષક તત્વોથી ભરપૂર સારું કોહેલું છાણિયું કે કોમ્પોસ્ટ ખાતર જમીનમાં ઉમેરવામાં ખેડૂતો ખૂબ જ પાછા પડે છે. આવા સંજોગોમાં જમીનની ફળદ્રુપતા ઘટવાથી જે તે જમીનમાંથી જે તે પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું મળે છે, અને સરવાળે ખેડૂતને ઓછી આવક થવાથી દિવસે દિવસે ખેડૂત પાયમાલ થતો જાય છે. આમ જમીનની ફળદ્રુપતા જાળવવા ઉપર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે, જેથી જે તે પાકનું મબલક ઉત્પાદન મેળવી શકાય અને ખેડૂતોની આવકમાં વધારો થાય.
0: તો પટેલ સાહેબ, ખેડૂતોને આમ તો ખબર જ છે કે જમીનની ફળદ્રુપતા એટલે શું, પરંતુ આમ છતાંય એક તમારા મુખેથી તેની વ્યાખ્યા જાણવી હોય તો જમીનની ફળદ્રુપતા કોને કહી શકાય?
5: ખેડૂત મિત્રો, આ અગત્યનો પ્રશ્ન છે. આપ તમારી રીતે ભલે જાણતા હો, પણ વૈજ્ઞાનિકના એક માધ્યમ દ્વારા જો તમને જણાવું તો જમીનમાં પૂરતા પ્રમાણમાં મુખ્ય પોષક તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તથા ગૌણ પોષક તત્વો જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર એનું યોગ્ય માત્રામાં પ્રમાણ હોવું જોઈએ, તથા સૂક્ષ્મ પોષક તત્વો એ પણ ખૂબ જ જરૂરી છે. એ સૂક્ષ્મ પોષક તત્વોની અંદર ફેરસ છે, મેંગેનીઝ છે, ઝીંક, મોલિબ્લેડમ कॉपर बोरो

0: ક્લોરીન આ બધા તત્વોનું પ્રમાણ જે છે જેને કહેવાય કે સમતોલ માત્રામાં હોય તો અને તો જ જમીન જે છે એને ફળદ્રુપ ગણી શકાય.
1: આપે આગળ જણાવ્યા પોષક તત્વો જમીનમાં ઉમેરાય તે માટે કયા પ્રકારના ખાતરો અને કેટલા પ્રમાણમાં દર વર્ષે જમીનમાં ઉમેરવા જોઈએ?
0: ખેડૂત મિત્રો, આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. કારણ કે આપણે ખેતી તો બધા જ ખેડૂતો આખા ગુજરાતમાં કરે છે અને ભારત દેશમાં પણ કરે છે, પરંતુ જમીનને ઓળખવાવાળા ખેડૂતો જે છે ને એ ખૂબ જ ઓછા છે. એટલે જમીનને ઓળખવા માટે ખેડૂત મિત્રો, મારી તમને બધાને નમ્ર વિનંતી છે કે 2-3 વર્ષે એક વખત જમીનની ચકાસણી કરાવો કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે મારી જમીનમાં કયા પોષક તત્વોનું પ્રમાણ કેટલા પ્રમાણમાં ઓછું છે અને એ પ્રમાણ ઓછું જે છે એને વધારવા માટે કયું ખાતર કેટલા પ્રમાણમાં નાખવું જોઈએ. તો મિત્રો, જો ભલે તમે જમીન ચકાસણી ભલે ના કરાવી હોય, તેમ છતાં પણ આ હું જે જણાવું છું કે ભાઈ દર વર્ષે છાણિયું ખાતર જે છે તમારે 1 હેક્ટરમાં 10 ટન એટલે કે 10 ટ્રેક્ટર સારું કોહેલું છાણિયું ખાતર નાખવું જોઈએ. જો છાણિયું ખાતર ન મળે તો 8 ખાતર, જેને વર્મી કોમ્પોસ્ટ કહે છે, એ 2000 કિલો પ્રતિ હેક્ટરે નાખવું જોઈએ. જો 8 ખાતર ના મળે તો દિવેલીનો ખોળ 1200 કિલો હેક્ટરે દર વર્ષે નાખવો જોઈએ, અથવા તો લીંબોડીનો ખોળ, એ જીવાત નિયંત્રણ માટેનું અને રોગ નિયંત્રણ માટે ખૂબ જ જરૂરી છે. એટલે દર વર્ષે 1000 કિલો પ્રતિ હેક્ટર લીંબોડીનો ખોળ અવશ્ય નાખવો જોઈએ. અને મિત્રો, જો તમે છાણિયું ખાતર પણ ના મેળવી શકો, 8 ખાતર પણ ના મેળવી શકો અને દિવેલીનો ખોળ પણ ના મેળવી શકો, તો શણનો લીલો પડવાશ જે છે એ 15 જૂને જ્યારે વરસાદ પડે ત્યારે તમારા ખેતરમાં 1 હેક્ટરમાં 80 કિલો શણ જે છે એ પૂખી દેવાનું, અને 35-40 દિવસનું શણ જ્યારે થાય, ઢીચણ જેટલું થાય, ત્યારે થાળીવાળો ડિસ્ક હેરો કરપ જે ટ્રેક્ટરની પાછળ લગાવી અને આ જે શણના છોડ જે છે એ જમીનમાં આડા પાડી દેવાથી વરસાદ પડ્યા પછી તેનું કોવણ થાય અને જમીનમાં જે છે બધા જ પ્રકારના પૌષ્ટિક પોષક તત્વો જે છે એ ઉમેરાય.
1: હવે પટેલ સાહેબ, જમીનમાં કહેવાય છે કે સૂક્ષ્મ જીવાણુઓ પણ ઉમેરવા જોઈએ, તો આ વધુ ઉત્પાદન મેળવવા માટે જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની અગત્યતા શું રહેલી છે?
0: જમીન એ જીવંત છે, લાઈવ છે, અને એની અંદર જે છે એ સૂક્ષ્મ જીવાણુનો જે રોલ છે એ ખૂબ જ અગત્યનો. એટલે જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા એ જમીનને જીવંત રાખવા માટે જવાબદાર છે. આ માટે વાવેતર બાદ પાકની હારમાં અમારી આણંદ કૃષિ યુનિવર્સિટીનું બાયો એનપીકે કોન્સોર્ટિયમ, કે જે જૈવિક ખાતર છે એને શોર્ટમાં બાયો એનપીકે કહે છે, આ પ્રવાહી જૈવિક ખાતર 1 હેક્ટરે વપરાતા બિયારણને દર કિલોગ્રામ બીજ દીઠ 3-5 મિલીલીટર એટલે કે 1 ચમચી જેટલું ખાલી એનો પટ આપવો જોઈએ બિયારણને, અને પટ આપ્યા પછી તમે આ બિયારણને જે છે એ 24 કલાક માટે છોયડામાં સૂકવી અને જો તમે એનો વાવેતરમાં ઉપયોગ કરશો તો હવામાનનો જે નાઇટ્રોજન જે છે 78% એ આ જીવાણુઓ જમીનમાં ઉમેરી અને તમારું યુરિયા અને ડીએપી જે છે એ તમે બિલકુલ નહીં નાખો તો પણ ચાલશે.
1: પટેલ સાહેબ, એવું પણ કહેવાય છે કે આધુનિક ખેતીમાં જૈવિક ખાતરો પણ ઉમેરવા જોઈએ, એટલે કે બાયો ફર્ટિલાઇઝર, તો આ જૈવિક ખાતરો ઉમેરવાથી શું ફાયદા થાય છે?
0: મિત્રો, આ જૈવિક ખાતર એને બાયો ફર્ટિલાઇઝર કહેવામાં આવે છે. ઘણા બધા ખેડૂતો જે છે એમને અમે લોકો તાલીમ પણ આપીએ છીએ કે ભાઈ તમે બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ દર વર્ષે કરો, બિયારણને માવજત આપવા માટે કરો. ઇનકેસ તમે બિયારણને માવજત ના આપી હોય તો તમે પાણી સાથે પણ જે છે એ બાયો ફર્ટિલાઇઝરને જે છે એ પિયતના પાણી સાથે પણ ખેતરમાં તમે આપો તો પણ તમારો પાક જે છે એ હરિયાળો બને છે. તો આ જૈવિક ખાતર પ્રતિ હેક્ટરે 20-50 કિલો જેટલો નાઇટ્રોજન જે છે એને સ્થિર કરે છે અને 30-50 કિલો જેટલો 1 હેક્ટરે ફોસ્ફરસ જે છે એને દ્રાવ્ય સ્વરૂપમાં જે છે રૂપાંતર કરે છે. જમીનનું ભૌતિક બંધારણ અને પીએચ સુધારે છે અને જમીનને ફળદ્રુપ અને જીવંત બનાવે છે. જૈવિક ખાતરોના વપરાશથી 10-15% જેટલું ઉત્પાદન પણ વધે છે. રાસાયણિક ખાતરની આડ અસર ઘટે છે, વાતાવરણનું પ્રદૂષણ ઘટે છે, પર્યાવરણ બચે છે. જૈવિક ખાતર કિંમતમાં સસ્તા અને બિનઝેરી અને વપરાશમાં ખૂબ જ સરળ છે. જૈવિક ખાતર એ રાસાયણિક ખાતરનું પૂરક છે. બાયો ફર્ટિલાઇઝર એ નિર્દોષ કુદરતી સજીવ ખાતર છે જેથી પર્યાવરણ માટે ખૂબ ખૂબ સુરક્ષિત છે. જે જમીનમાં સેન્દ્રિય તત્વ વધારે હોય ત્યાં બાયો ફર્ટિલાઇઝરનો પ્રતિભાવ વધારે મળે છે. મિત્રો, એટલા માટે જ મેં આપને શરૂઆતમાં કહ્યું કે સારું કોવાયેલું છાણિયું ખાતર એ જમીનમાં તમે દર વર્ષે 10 ટ્રેક્ટર ભરીને નાખશો તો તમારી જમીન સેન્દ્રિય ખાતરથી ભરપૂર બની જશે અને આવી જમીનમાં

0: બાયો ફર્ટિલાઇઝર જે છે એની ઇફેક્ટ તમને ખૂબ સારી મળશે. તો બાયો ફર્ટિલાઇઝર સજીવ ખાતર હોય, 1 મિલીગ્રામ દીઠ 5 થી 10 કરોડ જેટલા જીવંત બેક્ટેરિયા જમીનમાં ઉમેરાય અને આ બિયારણનો ઉગાવવાનો દર પણ જે વધારે છે.
1: પટેલ સાહેબ, આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ જમીનની ફળદ્રુપતા વધારવા માટે. તો જમીનની ફળદ્રુપતા વધારવા માટે તેમજ સાથે સાથે રોગ જીવાત નિયંત્રણ માટે જંતુનાશક દવાઓની અવેજીમાં આપણે શું વાપરી શકીએ?
0: ખેડૂત મિત્રો, જ્યારે આજે ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતી તરફ જ્યારે આગળ વધી રહી છે અને આજે ઠેર ઠેર તમે જુઓ તો પ્રાકૃતિક ખેતીની ખેડૂતોને તાલીમો આપવામાં આવે છે. આપણું પંચમહાલ જિલ્લામાં પાવાગઢની તળેટીમાં હાલોલ જે છે એમાં ભારત દેશની પહેલી જે છે ગુજરાત નેચરલ સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના થઈ અને ત્યાં આગળ એક મોડલ ફાર્મ બનાવવામાં આવ્યું છે કે આ મોડલ ફાર્મની અંદર કોઈ પણ પ્રકારની રાસાયણિક ખાતર કે દવાઓ જંતુનાશક દવાઓનો ઉપયોગ થયા સિવાય પણ પાકનું બમ્પર ઉત્પાદન કેવી રીતે મળે એ ખેડૂતોને પ્રેક્ટિકલ રીતે ત્યાં જોવા મળે છે અને એની તાલીમ આપવામાં આવે છે. તો રોગ જીવાત નિયંત્રણ માટે વનસ્પતિ આધારિત જંતુનાશક દવાઓ, પરજીવી અને પરભક્ષી જીવાતોનો ઉછેર કરવા માટે ખેડૂતોને આવા બધા કેન્દ્રો પર તાલીમ આપવામાં આવે છે. આત્મા પ્રોજેક્ટમાં પણ તાલીમ આપવામાં આવે છે અને ખાસ કરીને પ્રાકૃતિક ખેતી અને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે ખેડૂતોએ જીવાત નિયંત્રણ માટે લીમડાનું તેલ, કડવો લીમડો તો હોય જ છે આપણે, એ કડવા લીમડાની લીંબોળીઓ તોડી, પાકી લીંબોળીઓ, અને એને વાટીને એમાંથી રસ કાઢીને જે તેલ તમે બનાવો એ તેલ જે 10 લિટર પાણીમાં 50 મિલી જેટલું નાખી અને કોઈ પણ પાકમાં તમે એનો છંટકાવ જો ભરપૂર માત્રામાં કરો તો ગમે તેવી જીવાત જે છે એનો નાશ થાય છે.
1: હવે પટેલ સાહેબ, કાર્યક્રમના અંતમાં એ પણ જણાવી દો કે આ જમીનની ફળદ્રુપતા વધારવા માટે પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરવા માટે શું કરવું જોઈએ?
0: મિત્રો, પ્રાકૃતિક ખેતી એ આજના સમયની જે કહેવાય કે ખૂબ જ અગત્યની માંગ છે. આપણી જમીન જે છે એમાંથી આપણે હરિયાળી ક્રાંતિ જ્યારથી આવી, જ્યારે 1972 પછી, ત્યાર પછી વધુ પડતા રાસાયણિક ખાતરોનો બેફામ ઉપયોગ કર્યો, વધુ પડતી જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ કર્યો, એના કારણે આપણી જમીન જે છે એ બંજર બની ગઈ છે અને આજની તારીખે આટલા બધા મોંઘા બિયારણો તમે વાપરી અને ઉત્પાદન જે છે ભલે તમે મેળવો છો પરંતુ તમારી જમીન જે છે એની અંદરથી સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયા જે છે એ બધા મરી ગયા છે. આવા સંજોગોમાં પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, 10 પરણી અર્ક, મિશ્ર પાક પદ્ધતિ, વાપસા અને મલ્ચિંગ વગેરેથી વાકેફ કરવા માટે અને તેનો ઉપયોગ કરવા માટે દરેક જિલ્લામાં આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા ખેડૂતોને મફત તાલીમ આપવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આપ આત્મા પ્રોજેક્ટ કે જે ગોધરામાં દાહોદ રોડ ઉપર મકાઈ સંશોધન કેન્દ્રના કેમ્પસમાં આવેલું છે ત્યાં આગળ તમે જે છે સંપર્ક કરી અને આ જમીનની ફળદ્રુપતા વધારવા માટે બીજામૃત જીવામૃત કેવી રીતે બનાવવા એ માહિતી મેળવી અને આ ગાય આધારિત ખેતીનો ઉપયોગ કરી તમારી જમીનને તંદુરસ્ત બનાવો તથા માનવ આરોગ્યને પણ સમૃદ્ધ બનાવવામાં, દેશને સ્વાવલંબી બનાવવામાં, ખેડૂતને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ બનશો એવી મારી શુભેચ્છાઓ છે.
1: ખૂબ સરસ. તો ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમમાં જમીનની ફળદ્રુપતા વધારવાના ચાવીરૂપ મુદ્દાઓ વિશે વાત કરી રહ્યા હતા કનુભાઈ આજ પટેલ સાહેબ. તો પટેલ સાહેબ, આજના કાર્યક્રમમાં આપે જે સમય આપ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: ધન્યવાદ. ધન્યવાદ સાહેબ.

0: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી હમણાં આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. અને મિત્રો, આજના કાર્યક્રમમાં આપની સાથે અમો હતા કેતન રાવલ તેમજ
1: ફારૂડ રાવલ.
0: સાથે જ કાર્યક્રમ અહીં પૂરો કરીએ છીએ, તો કાર્યક્રમથી છૂટા પડી આપશો
1: રજા.

સિંદૂર ફિલ્મનું આ ગીત આપી સાંભળ્યું લતા મંગેશકર અને મોહમ્મદ અઝીઝના યુગલ સ્વરે ગવાય. સંગીતકાર હતા લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર આનંદ બક્ષી.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

નગીના ફિલ્મનું ગીત આપે સાંભળ્યું મોહમ્મદ અઝીઝ અને અનુરાધા પોડવાલના સ્વરે ગવાયેલ. સંગીતકાર હતા લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર આનંદ બક્ષી. મિત્રો, સમય અત્યારે સાંજના 6:57 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. પ્રસારણ છે FM ગોધરાનું.

મિત્રો, આજના ગુલમહોર કાર્યક્રમની આ અંતિમ પ્રસ્તુતિ આપે સાંભળી લતા મંગેશકર અને શૈલેન્દ્ર સિંહના સ્વરે ગવાયેલ ગુરુ ફિલ્મનું ગીત, જેને સંગીત આપ્યું હતું બપ્પી લહેરીએ અને ગીતના શબ્દો હતા અંજાનના. અંતિમ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

0: સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વિવિધ થીમ્સને ધ્યાનમાં રાખીને NSD આકાશવાણી દ્વારા વિશેષ શ્રેણીનું પ્રસારણ સાંભળશો આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી થોડી જ વારમાં. અને આ કાર્યક્રમના સમાપન બાદ તુરંત જ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના કાર્યક્રમોનું રાબિતા મુજબનું સહપ્રસારણ કરવામાં આવશે.
1: ये आकाशवाणी है, प्रस्तुत है विशेष श्रृंखला. इसके अंतर्गत आज सुनिए मोदी सरकार के 12 साल किसान कल्याण और किसान केंद्रित नीतियों के माध्यम से किसानों का सशक्तिकरण. इसमें भाग ले रहे हैं राजनीतिक विश्लेषक शेखर अय्यर और वरिष्ठ पत्रकार SP सिंह. कार्यक्रम का संचालन कर रही हैं सोनू सूद.
2: दिस इज आकाशवाणी. इन द स्पेशल सीरीज नाउ वी ब्रिंग अ डिस्कशन ऑन 12 इयर्स ऑफ द मोदी गवर्नमेंट एम्पावरिंग फार्मर्स थ्रू वेलफेयर and farmer-centric policies. Participants are Shekhar Iyer, political analyst, and SP Singh, senior journalist. The moderator is Sonu Sood.
3: In the last 12 years of NDA government, Prime Minister Narendra Modi has continually stressed on farmers' welfare as one of the topmost priorities of the government. Agricultural production and agricultural exports have gone up steadily, and we have become a leading producer of food grains, millets, milk, coconut, spices, fruits, vegetables in the world. While ensuring food security for 140 crore Indians, the strong agricultural growth has made us an integral part of the global food value chain. In the last 12 years, the government has brought in path-breaking, targeted reforms for every stage of the agricultural cycle, optimizing productivity and ensuring

અને શ્રોતા મિત્રો, હવે જોઈએ હવામાન સમાચાર. હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે આગામી સમયમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ, દાદરા, નગર હવેલીમાં પણ 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેની સાથે જ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો તફાવત રહેશે, એટલે કે તાપમાન ઘટશે. આવતા 24 કલાક દરમિયાન સાગર ખેડુઓ માટે તકેદારીની કોઈ ખાસ સૂચના નથી, અલબત્ત સાવધાન રહેવા જણાવ્યું છે. અને આ સાથે જ મિત્રો, આજનો આ કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ મિત્રો, એ આવજો. રામ રામ, રામ રામ.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને નેપાળના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિક્ષણને સશક્તિકરણનું શક્તિશાળી માધ્યમ ગણાવ્યું. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ સિપોકોસા પૌલસ માસાટીલે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ સાથે રોકાણ, સંરક્ષણ, સહયોગ સહિતના મુદ્દા પર ચર્ચા કરી. ગુજરાતના સુરતમાં 3 વાહનના અકસ્માતમાં 8ના મોત, 15 ઇજાગ્રસ્ત. પ્રધાનમંત્રીએ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. અને હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. સમાચાર વિગતવાર. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને નેપાળના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારત નેપાળ સરહદ અંગે નેપાળના પ્રધાનમંત્રીની ટિપ્પણી તેમજ નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અંગેના પ્રશ્નનો જવાબ આપતા તેમણે આ વાત કહી. શ્રી જયસ્વાલે કહ્યું કે સરહદી બાબતોના તમામ પાસાઓ સાથે વ્યવહાર કરવા માટે સ્થાપિત દ્વિપક્ષીય પદ્ધતિઓ છે. શ્રી જયસ્વાલે કહ્યું કે ભારત નેપાળ સરહદનો લગભગ 90% ભાગ સીમાંકિત કરવામાં આવ્યો છે.
1: ભારત નેપાલ સીમા કા લગભગ 98% હિસ્સા નિર્ધારિત હો ચુકા હૈ. સીમા કે નિર્ધારિત હિસ્સો મેં સીમા પાર કબજે ઓર નોમેન્સ લેન્ડ પર અતિક્રમણ કે મામલે ભી હૈ, જિસકા સંયુક્ત રૂપ સે માનચિત્રણ કિયા જા રહા હૈ. હમને સીમા સંબંધિત સભી મામલો સે નિપટને કે લિયે દ્વિપક્ષીય તંત્ર સ્થાપિત કિયે હૈ.
0: ભારતે જમ્મુ અને કાશ્મીર અંગે પાકિસ્તાન યુરોપીય સંઘના સંયુક્ત નિવેદનમાં કરાયેલા બિનજરૂરી સંદર્ભોને પણ નકાર્યા છે.

0: જયસ્વાલે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે શિક્ષણ એ સશક્તિકરણનું એક શક્તિશાળી માધ્યમ છે જે વ્યક્તિઓને આત્મનિર્ભર, જાગૃત અને સક્ષમ બનાવે છે. આજે નવી દિલ્હીમાં શિષ્યવૃત્તિ યોજનાના આદિવાસી લાભાર્થીઓને સંબોધન કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે સાચો વિકાસ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે સમાજના તમામ વર્ગો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પ્રગતિ કરે. તેમણે ભાર મૂક્યો કે સરકારી શિષ્યવૃત્તિ યોજનાઓને ઉચ્ચ શિક્ષણ અને નવી તકો સુધી પહોંચને સક્ષમ બનાવીને આદિવાસીઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. તેમણે ભારતીય પ્રતિભાને ઓળખવા અને તેને આગળ વધારવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ સિપોકોસા પૌલસ માસાટીલે આજે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ સાથે મુલાકાત કરી. તેમની સાથે દક્ષિણ આફ્રિકા સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ હતું. બંને નેતાઓએ ભારત દક્ષિણ આફ્રિકા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા, વેપાર, રોકાણ, સંરક્ષણ સહયોગ, કૌશલ્ય વિકાસ પર ફળદાયી ચર્ચાઓ કરી. તેમણે ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓને આગળ વધારવા અને બહુપક્ષીય મંચો પર સહયોગ વધારવા પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ આવતીકાલથી ભારતની 4 દિવસની મુલાકાતે છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ડેલસી રોડ્રિગ્સની સાથે વિદેશ, અર્થતંત્ર અને નાણાં વિજ્ઞાન અને ટેકનોલોજી, સંદેશાવ્યવહાર અને માહિતી અને પરિવહન મંત્રીઓ પણ રહેશે.
1: विजिट ऑफ द एक्टिंग प्रेसिडेंट.
2: वेनेजुएला के कार्यवाहक राष्ट्रपति की भारत यात्रा के दौरान प्रधानमंत्री के साथ द्विपक्षीय वार्ता करेंगी. इन वार्ताओं में भारत वेनेजुएला संबंधों के सभी पहलुओं पर चर्चा होगी और ऊर्जा, व्यापार, निवेश, फार्मास्यूटिकल्स, स्वास्थ्य सेवा, परिवहन तथा नवीकरणीय ऊर्जा के क्षेत्रों में सहयोग के अवसरों की खोज पर भी चर्चा होगी.
1: ट्रांसपोर्टेशन.
0: શ્રી જયસ્વાલે જણાવ્યું કે શ્રીમતી રોડ્રિગ્સ તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. આ ચર્ચા ઉર્જા, વેપાર, રોકાણ, આરોગ્ય સંભાળ, ફાર્માસ્યુટિકલ અને નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રોમાં સહયોગના માર્ગો શોધવા પર કેન્દ્રિત રહેશે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીમાં જર્મન રાજ્ય થુરિંગિયાના પ્રમુખ મારિયો વોક સાથે ક્વોન્ટમ કોમ્યુનિકેશન્સ, ફોટોનિક્સ અને ઉદ્યોગ આગેવાની હેઠળની અત્યાધુનિક ટેકનોલોજી ભાગીદારી અંગે ચર્ચા કરી. આ પ્રસંગે બોલતા ડોક્ટર સિંહે કહ્યું કે ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ધરાવે છે અને બાયોટેકનોલોજી, આરોગ્ય સંભાળ, પાણી ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા અને અવકાશ ટેકનોલોજીના ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સહયોગ માટે વિશાળ તકો છે. તેમણે કહ્યું કે ભારત અને જર્મની વચ્ચે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રોમાં ગાઢ સંબંધો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ aarnews_abad ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં નેપાળના રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના અધ્યક્ષ રબિ લામિછાને અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે તેમની ચર્ચા ભારત નેપાળ વિકાસ ભાગીદારી અને પરસ્પર સંબંધો પર કેન્દ્રિત હતી. તેમણે ઉમેર્યું કે વિકાસ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં આની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ગુજરાતના સુરતમાં 2 બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં 8 લોકોના મોત થયાના અહેવાલ છે. સુરતથી ધુલિયા તરફ જતી મહારાષ્ટ્રની એસટી બસને આગળ જતા ટ્રેક્ટર સાથે ટક્કર થતાં બસ ડિવાઇડર કૂદીને સામે આવતી મહારાષ્ટ્રની જ એસટી બસ સાથે અથડાતા આ ગંભીર અકસ્માત સર્જાયો. દરમિયાન એક બસ પલટી જતા તેમાં આગ લાગતા આ દુર્ઘટનામાં 8 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 15થી વધુ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે અને અધિકારીઓ અકસ્માત સ્થળે શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. પ્રધાનમંત્રીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2-2 લાખ રૂપિયાની અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં દિવસ દરમિયાન ગાજવીજ સાથે વાવાઝોડાની સ્થિતિ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આવતીકાલ સુધી કર્ણાટકના આંતરિક ભાગો, કેરળમ, લક્ષદ્વીપ, તમિળનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 2-3 દિવસ સુધી હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, અંદમાન અને નિકોબાર ટાપુઓ, છત્તીસગઢ, ઝારખંડ, કોંકણ અને ગોવા, લક્ષદ્વીપ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, કચ્છ, તેલંગાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી છે.

આવતીકાલે પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, દરિયાકાંઠાના કર્ણાટક, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ આવી સ્થિતિ રહેવાની શક્યતા છે. વિશ્વ હવામાન સંગઠને એક કડક ચેતવણી જારી કરી છે કે અલનીનો હવામાન પેટર્ન બની રહી છે અને આ વર્ષે સમગ્ર વિશ્વમાં ભારે હવામાનનું કારણ બનવાની ધારણા છે. હવામાન એજન્સીએ જણાવ્યું છે કે 80% શક્યતા છે કે આ વર્ષે જૂન અને ઓગસ્ટ વચ્ચે અલનીનો ઘટના બનશે. તે નવેમ્બર સુધી ચાલશે ત્યારે વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આબોહવા પરિવર્તન તેની અસર ગંભીર બનાવશે. અલનીનો ત્યારે બને છે જ્યારે પવનો નબળા પડવાથી પૂર્વીય પેસેફિકમાં પાણી ગરમ થાય છે. આ ઘટના ઘણીવાર વૈશ્વિક તાપમાનમાં વધારો અને બદલાયેલા વરસાદના પેટર્ન તરફ દોરી જાય છે. સરકારે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારો માટે નામાંકનો આમંત્રિત કર્યા છે. નામાંકન રજૂ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર રાષ્ટ્રપતિ દ્વારા બહાદુરી, સમાજસેવા, પર્યાવરણ, રમતગમત, કળા અને સંસ્કૃતિ, વિજ્ઞાન અને ટેકનોલોજી શ્રેણીઓમાં શ્રેષ્ઠતા દર્શાવનારા બાળકોને આપવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું છે કે નામાંકનો માત્ર awards.gov.in પર સ્થિત રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા જ સ્વીકારવામાં આવશે. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2025 સમારોહ આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે. દેશભરની 42 ઉત્કૃષ્ટ પંચાયતોને આ પુરસ્કારો એનાયત કરાશે. સમારોહ દરમિયાન 34 ગ્રામ પંચાયતોને દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર શ્રેણી હેઠળ અને 8 પંચાયતોને નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત સતત પુરસ્કાર શ્રેણી હેઠળ પુરસ્કારો એનાયત કરાશે. તમિલનાડુ અને કેરલમમાં અગસ્તમલાઈ ઇકોલોજીકલ લેન્ડસ્કેપના સંરક્ષિત વિસ્તારોમાં થયેલા અતિક્રમણની ગંભીર નોંધ લેતા સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો છે કે સમયમર્યાદામાં ખાલી કરાવવાની યોજના તૈયાર કરવામાં આવે અને પ્રાથમિકતાના ધોરણે તેનો અમલ કરવામાં આવે. અદાલતે એવો પણ નિર્દેશ આપ્યો કે ઓળખાયેલા 118 સેવારત અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ કે જેઓ અતિક્રમણ કરે છે તેમની સામે શિસ્તબદ્ધ અને કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને નેપાળના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિક્ષણને સશક્તિકરણનું શક્તિશાળી માધ્યમ ગણાવ્યું. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ સિપોકોસા પાઉલસ માસાટીલે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે રોકાણ, સંરક્ષણ, સહયોગ સહિતના મુદ્દા પર ચર્ચા કરી. ગુજરાતના સુરતમાં 3 વાહનના અકસ્માતમાં 8ના મોત, 15 ઇજાગ્રસ્ત. અને હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: 356.6 મીટર અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે 8 વાગ્યાનો સમય થઈ રહ્યો છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમમાં સાંભળીએ પહેલું ગીત ખામોશી ફિલ્મનું. સ્વર છે કિશોર કુમારનો, સંગીત હેમંત કુમારનું અને બોલ છે ગુલઝારના.
1: કુછ

સાંભળી હવે દુલ્હન એક રાત કી ફિલ્મનું ગીત મોહમ્મદ રફીનો સ્વર છે. સંગીતકાર મદન મોહન, ગીતકાર રાજા મહેંદી અલી ખાન.

સુરમાધુરી કાર્યક્રમમાં હવે સાંભળીએ મિસ્ટર એન્ડ મિસિસ 55 ફિલ્મનું ગીત ગીતાદત્ત મોહમ્મદ રફીનો સ્વર, સંગીતકારમાં ઓપી નૈયર અને ગીતકાર મજરૂ સુલતાનપુરી.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મંઝિલ ફિલ્મનું ગીત. લતા મંગેશકરનો સ્વર હતો, સંગીત હતું આર ડી બર્મનનું અને ગીતકાર હતા યોગેશ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ચુપકે ચુપકે ફિલ્મનું ગીત. લતા મંગેશકરનો સ્વર હતો, સંગીત હતું એસજી બર્મનનું અને બોલ હતા આનંદ બક્ષીના. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ શ્રી 420 ફિલ્મનું ગીત. સ્વર છે લતા મંગેશકર અને મન્ના ડેનો, સંગીત શંકર જયકિશનનું અને બોલ છે શૈલેન્દ્રના.

શ્રોતા મિત્રો, આ સાથે જ સુર માધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. અત્યારે સ્ટુડિયોની ક્લોકમાં 8:30 થઈ રહી છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી ગીતોનો. કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળીએ અવિનાશ વ્યાસની રચના, સ્વર છે સુરેશ વાડકરનો.